સુપ્રભાત શ્રોતા મિત્રો, પ્રસારણના આરંભે આપ સૌનું સ્વાગત છે. આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે આપની મિત્ર મનીષા ડામોર.

આ ભજન આપે સાંભળ્યું નારાયણ સ્વામીના સ્વરે ગવાયેલ. મિત્રો, કાર્યક્રમમાં હવે પછી સાંભળીએ પ્રાણલાલ વ્યાસના સ્વરે ગવાયેલ આ ભક્તિ રચના.

સમય અત્યારે સવારના 6:30 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી. પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે સાંભળીએ મહેશ પારેખની આ ભક્તિ રચના.

પ્રીતિ ગજ્જર અને સાથીદારોના સ્વરે ગવાયેલા અંતિમ ભક્તિરચના સાથે જ આજનો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: શ્રી રામચરિત માનસ ગાન આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી સાંભળી રહ્યા હતા. સવારે 6:45 થઈ છે.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય છે દાન. લેખન મનીષા ડામોર. મિત્રો, દાન આપવું એ જીવનનો શ્રેષ્ઠ પ્રેરણાદાયી માર્ગ છે. આપવામાં 5 આંગળી ભેગી થાય છે, જ્યારે લેવામાં હથેળી ખુલ્લી રહે છે. મિત્રો, આપણે કરેલું દાન ગુપ્ત હોવું જોઈએ, જે માત્ર ઈશ્વર જ જાણતો હોય, અને જે જરૂરિયાતમંદ વ્યક્તિને નવીન જીવન બક્ષતું હોય છે. ગરીબાઈ કે મજબૂરી બુરી ચીજ છે મિત્રો, જેમાં આર્થિક મદદગારીથી જીવન નૈયા હંકારવાની તરાપો બની રહે તેવું દાન હોવું જોઈએ. જીવનમાં ક્યારેય કોઈ ગરીબ પ્રત્યે નફરત કે ઘૃણાસ્પદ વર્તન ન કરવું જોઈએ, કારણ કે અંતર્યામી પરમાત્મા તો ગરીબમાં હોય, અમીરમાં હોય, અરે પ્રાણી જીવસૃષ્ટિમાં પણ હોઈ શકે. છતાં મિત્રો, આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ કે બારણે કોઈ માંગવા આવે તો ઘણા લોકો એમનું અપમાન કરી કાઢી મૂકતા હોય છે, કેટલુંય ભાંડતા હોય છે. પણ મિત્રો, આમ કરવાથી માંગનારનો નહીં પણ ભાંડનારના સંસ્કારોનો, માણસાઈનો ક્ષય થાય છે. શ્રોતા મિત્રો, કોઈપણ આગંતુક આંગણે આવીને આપણું નિરાશાભર્યું જીવન ઉજાગર કે પ્રકાશપુંજ પાથરવાને કાબિલ હોય છે. તેના અંતરના આશીર્વાદ જો મળી જાય તો ક્યારેક તેના પગલે જ આપણું જીવન સુખી, સમૃદ્ધ, સફળ અને સુંદર થઈ જતું હોય છે. મિત્રો, મહેનત કરીને પરસેવાની કમાણીમાંથી જ દાન કરવું એ જ શ્રેષ્ઠ દાન છે. મિત્રો, માનવતાને મહેકાવવા દાન કરવું જેટલું જરૂરી છે, એટલી જ જરૂરી વાત એ છે કે દાન આપવામાં આજે સાવચેતી રાખવી પણ ખૂબ જ જરૂરી છે. આપણે વાર તહેવારે દાન કરતા હોઈએ છીએ, ખાસ કરીને દિવાળી, હોળી, રક્ષાબંધન, મકર સંક્રાંતિ, અમાસ, પૂનમ, અધિક માસમાં તથા શ્રાદ્ધ પક્ષમાં પણ દાન પુણ્યનો અધિક મહિમા છે. આવા દિવસોમાં ઘણી સંસ્થાઓ, ધાર્મિક વૃત્તિ સાથે જોડાયેલા લોકો વગેરે પણ દાન માંગવા આવતા હોય છે. મિત્રો, જ્યારે આપણે દાન કરતા હોઈએ ત્યારે આપણને એ વાતનો ખ્યાલ અવશ્ય હોવો જ જોઈએ કે મારી મહેનતની કમાણી દાનના નામે કોઈ અન્ય કામમાં તો નથી વપરાતી ને. મિત્રો, આપણને મનથી સંતોષ થાય એવા લોકોને જ દાન કરવું જોઈએ. ઘણી જગ્યાએ તો માત્ર આર્થિક દાન જ સ્વીકારવામાં આવે છે, પણ ખરેખર કઈ વ્યક્તિને કયા દાનની જરૂર છે એ આપણને ખબર હોવી જોઈએ. પૈસાના દાન કરતા વસ્ત્રો, ભોજન અને પુસ્તકોનું દાન કરવું વિવેકભર્યું છે. જેને ખોરાકની જરૂર છે તેને પૈસા શા માટે આપવા, એને ભોજન જ અપાય. જેને વસ્ત્રની જરૂર છે એને વસ્ત્ર જ અપાય. મોટાભાગના લોકો દાન કરતી વખતે પાત્રતા પારખવામાં ભૂલ કરી બેસતા હોય છે અને ભોળા ભાવે દાનના નામે છેતરાતા પણ હોય છે. દાન હંમેશા યોગ્ય પાત્રને જ કરવું જોઈએ. શ્રોતા મિત્રો, ઘણી વખત દાન કરતી વખતે ધાર્મિક માન્યતાઓ, શ્રદ્ધા, અંધશ્રદ્ધા વગેરે પરિબળો પણ ભાગ ભજવતા હોય છે. પણ મિત્રો, દાન કરનાર વ્યક્તિએ આ બધું બાજુ પર મૂકીને જે કોઈને દાન કરે છે એ વ્યક્તિની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ દાન કરવું, એ જ મહાદાન કહેવાય. મિત્રો, જેમ કે આપણે આગળ વાત કરી, અમુક તહેવાર, તિથિ કે મહિનાઓમાં દાન પુણ્યનું ખૂબ જ મહત્વ હોય છે. પણ મિત્રો, દાનને કોઈ તિથિ, ધર્મ, માન્યતા, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, ખાસ મહિનો કે ખાસ દિવસ સાથે ન જોડતા માત્ર સુકર્મ તરીકે લેખવામાં આવે તો એ જ સાચા અર્થમાં દાન છે. શ્રોતા મિત્રો, ઘર આંગણે આવતા કૂતરા કે ગાયને આખા વર્ષ દરમિયાન એક પણ ભાખરી ન નાખતા હોઈએ અને મકર સંક્રાંતિના દિવસે ગાયોને બાજરી કે ઘઉં બાફીને બનાવવામાં આવેલી ઘૂઘરી ખવડાવવા શોધવા નીકળવાથી દાન કર્યું એમ ખરેખર

શિખર કહી શકાય ખરું? કોઈ પણ જાતના સંબંધ કે સગાઈ વગર થોડામાંથી થોડું નિઃસ્વાર્થ ભાવે આપી દેવું એ દાન. જે દાનનો મહિમા સમજ્યું છે એની આત્મામાં પરમાત્મા વાસ કરે છે. શ્રોતા મિત્રો, આ હતો આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય હતો દાન. લેખન મનીષા ડામોર. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને મિત્રો, હવે પ્રસ્તુત છે અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. કાર્યક્રમની રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. ત્યારબાદ 7:00 હિન્દીમાં સમાચાર અને 7:05 અંગ્રેજીમાં સમાચાર. પ્રાદેશિક સમાચારનો સમય રહેશે 7:10. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 7:20. 7:45 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. 7:55 એક ગીતની રજૂઆત થશે FM ગોધરા પરથી. 8:00 સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર અપાશે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક રજૂ કરવામાં આવશે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી 8:30. 9:00 સાંભળશો વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

સવારના 10 વાગે રજૂ કરવામાં આવશે કાર્યક્રમ આરોગ્ય સુખાકારી, જે અંતર્ગત આજે આપ સાંભળશો ચામડીના હઠીલા રોગોમાં હોમિયોપેથિક સારવાર. આ વિષયને આવરી લઈ ડૉક્ટર મનોજ માકાણીની વિઠ્ઠલ મકવાણાએ લીધેલી મુલાકાત. 10:30 આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે. 1:00 સાંભળશો વિવિધ ભારતીના વિવિધરંગી કાર્યક્રમોનું સહપ્રસારણ મુંબઈ કેન્દ્ર પરથી. 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NCERT અને 6 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી.

સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી રજૂ કરવામાં આવશે સાંજે 7:20, જેમાં આજનો વિષય છે સરકારશ્રીની વિવિધ યોજનાઓ. લેખન નરેન્દ્રસિંહ સોલંકી, પ્રવક્તાઓ છે પારુલ રાવલ અને કેતન રાવલ. 7:50 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ સુરમાધુરી સાથે રાત્રિના 8:00 સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ. 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે મુંબઈ કેન્દ્ર પરથી. રાત્રિના 11:00 હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. અમારી પ્રસારણ યાત્રાનું સમાપન થશે રાત્રિના 11:10. તો મિત્રો, આ હતી રૂપરેખા. અમારા હવે પછી

0: ये आकाशवाणी दिल्ली का इंद्रप्रस्थ चैनल है। मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्स, डीआरएम 810 किलोहर्ट्स पर। अब प्रस्तुत है कार्यक्रम संगीतिका। संगीतिका कार्यक्रम के अंतर्गत आज आप सुनेंगे अंजलि भरद्वाज की आवाज में।
1: साहेब में वधारो करवानो राज्य मंत्रिमंडल नो निर्णय। केंद्रीय गृहमंत्री अमित शाह आज अमदावाद अने गांधीनगर में विविध प्रकल्पों लोकार्पण अने खातमुहूर्त करशे। गुजरात सरकार 12 वर्ष विश्वासना विकासना अने जलकन्याना कार्यक्रम अंतर्गत राज्यव्यापी कार्यक्रमों आयोजन द्वारा उजवणी। राज्य में 30 मे थी 2 दिवस वरसाद वरसवानी आगाही। आईपीएल क्रिकेट की एलिमेटर मैच में राजस्थान रॉयल्स नो सनराइजर्स हैदराबाद सामे विजय, हवे गुजरात टाइटन्स साथे टक्कर। समाचार विगतवार। मुख्यमंत्री भूपेन्द्र पटेले गीर विस्तार में थयेला सिंह बाळ मृत्यु अंगेनी तलस्पर्शी विगतो गांधीनगर में उच्चस्तरीय बैठक योजीने मेळवी हती, जेमां 4 सिंह बाळना मृत्यु जुदा जुदा विस्तारों में थया छे अने आ विस्तारना कुल 17 जेटला सिंहोने आइसोलेट करीने तेनी काळजी लेवामां आवी रही छे। तेनी विगतो वन पर्यावरण अग्र सचिव डॉक्टर विनोद रावे आपी हती। गीरगढ़ा अने बाबरिया विस्तारना 10 किमीनी त्रिज्यामां रहेला तमाम सिंहोनुं सघन मॉनिटरिंग करवामां आवी रहेल छे અને તેમનામાં કોઈ અન્ય બીમારીના લક્ષણો જણાઈ નથી આવ્યા। અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારમાં તમામ સિંહોનું સઘન નિરીક્ષણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે કાંટાળી તારની વાડની યોજનાના નિયમોમાં ખેડૂત હિતલક્ષી સુધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું।
2: પાક સંગ્રહ સ્ટ્રક્ચર કે 1 લાખ રૂપિયાની સહાય 300 ચોરસ ફૂટ સુધી આપતા હતા, એને મંજૂરી મળી ગઈ છે। 600 ચોરસ ફૂટ સુધીની એ પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને એના માટે 2 લાખ સુધીની સહાય, એ ખૂબ મહત્વનો નિર્ણય ખેડૂતો માટે, તેને એમનો પાક એમના ખેતરમાં જળવાઈ રહે એ વહીવટી મંજૂરી પણ મળી ગઈ છે, એટલે ખેડૂતો એનો લાભ લઈ શકશે। તાર ફેન્સિંગની યોજના છે જ, એને થોડી રિવાઇઝ કરીને 200 રૂપિયા રનિંગ ફૂટે આપતા હતા, એમાં ધરખમ વધારો કરીને 300 રૂપિયા એ રનિંગ ફૂટે આપવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે।
1: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી રાજ્યના 2 દિવસના પ્રવાસે છે। તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। તેઓ ગાંધીનગરના કલોલના વડસર ખાતે નવનિર્મિત તળાવનું ઉદઘાટન કરશે, ત્યારબાદ તેઓ નવનિર્મિત વાંચન ખંડનું ઉદઘાટન કરશે। શ્રી શાહ ટોયોટા કિલોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર દરમિયાન પણ ઉપસ્થિત રહેશે।
3: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ કલોલના ખાતરજમાં તળાવના નવીનીકરણ કાર્યનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ્ય પંચાયત કચેરીનું ઉદઘાટન કરશે। તેઓ ભોયણ મોટી ખાતે પ્રાથમિક શાળાનું ઉદઘાટન અને જલુંદ ખાતે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરશે। બપોર બાદ તેઓ સરઢવ ખાતે પુસ્તકાલયનું ઉદઘાટન તેમજ સોનીપુર ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા, તળાવ, પ્રાથમિક શાળા અને કલોલ તથા ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે। સાંજે અમદાવાદના સોલા ખાતે તેઓ માતા ઉમિયા ધામ કેમ્પસમાં છાત્રાલય અને નવા વાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે। શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે। આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે। હિના મોદી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ।
1: બનાસકાંઠાના મુખ્ય વ્યાપારી મથક ડીસા ખાતે રાજ્યમંત્રી પ્રવીણ માળી અને મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે અંદાજે 21 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ સ્થાનિક હસ્તકલાના કારીગરો માટે આશીર્વાદરૂપ બનશે। આ અર્બન હાટમાં પટોળા, પેચવર્ક, ભરતકામ અને ટેરાકોટા જેવી પરંપરાગત કલાના કલાકારોને પોતાનું ઉત્પાદન પ્રદર્શિત કરવા અને વેચવા માટે કાયમી વૈશ્વિક પ્લેટફોર્મ મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરશે, જે અંતર્ગત આગામી તારીખ 11 અને 12 જૂનના રોજ મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યો આ 12 વર્ષોમાં થયેલા પરિવર્તન અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા સંવાદ કરશે। આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યભરમાં 1 પેડ માં કે નામ અભિયાનને વ્યાપક બનાવવામાં આવશે। 8 થી 14 જૂન દરમિયાન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ

0: પર વિશેષ ભાર મૂકીને સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે અને આ સાથે જ પ્રગતિ પથયાત્રા પણ યોજાશે. 12-20 જૂન દરમિયાન સેવા સેતુ અંતર્ગત જનકલ્યાણ શિબિરોનું આયોજન કરાશે. રાજ્યભરમાં ખેડૂતો માટે 1000થી વધુ સ્થળોએ પ્રાકૃતિક ખેતીના વર્કશોપ અને પ્રદર્શન યોજાશે. આ સમગ્ર રાજ્યવ્યાપી અભિયાનની પૂર્ણાહુતિ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું છે. કોંગોમાં ઇબોલાના અસર જોવા મળી રહી છે ત્યારે એક વેપારી કોંગોથી મુંબઈ આવ્યા હતા અને ત્યાંથી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમને તાવ આવ્યો હતો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. આ વેપારીને સુરક્ષાની દ્રષ્ટિએ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે વેપારીના સંપર્કમાં આવેલા અન્ય 2 વ્યક્તિઓ અને અન્ય 1 ડોક્ટરને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આરોગ્યમંત્રીના જણાવ્યા મુજબ ઇબોલાનો કેસ પોઝિટિવ નથી આવ્યો, સેમ્પલને પુણે મોકલી આપવામાં આવ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોની આવક વધારવા તથા ખેડૂત કુટુંબોને આર્થિક સહાય થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 1 ફેબ્રુઆરી 2019 અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત કુટુંબોને દર વર્ષે 6000 રૂપિયાની સહાય 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં તાપી જિલ્લામાં 88000થી વધુ ખેડૂતોએ તેનો સીધો લાભ લીધો છે. આ મુજબ સરકાર ખેડૂતોને ખેતી ક્ષેત્રે આર્થિક સહાયમાં સરકાર મદદરૂપ પુરવાર થઈ રહી છે તેમ તાપીના ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયાએ જણાવ્યું હતું.
1: ભારત સરકારશ્રીની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂત કુટુંબને દર 4 મહિને 2000 રૂપિયાના 1 હપ્તા પ્રમાણે વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અત્રેના તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 88000 કરતા પણ વધારે ખેડૂત કુટુંબોને લાભ આપવામાં આવી રહ્યો છે. આ ખેડૂતો કુટુંબોને વાર્ષિક 52.80 કરોડથી પણ વધારે સહાયની રકમ ભારત સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવી રહેલ છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ કરી આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. આકાશવાણીના 90 વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા Akashwani@90 સુગમ સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બીરેન પુરોહિત, અર્ચિત પાટડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને બિરાન દેશા દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી. આ કાર્યક્રમનું સંગીત નિદર્શન પ્રખ્યાત સંગીતકાર હસમુખ પાટડિયા દ્વારા કરવામાં આવ્યું. આકાશવાણીના ભૂતપૂર્વ અધિકારીઓ અને હાલના ફરજ પરના અધિકારીઓ સહિત આકાશવાણીમાં કામ કરતા કર્મચારીઓ સહિત શ્રોતાઓએ સંગીત સંધ્યાનો આનંદ માણ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ 30 મેથી 1 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. IPL ક્રિકેટ એલિમેન્ટરમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી હરાવ્યું. ન્યૂ ચંદીગઢમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 243 રન બનાવ્યા, જેના જવાબમાં હૈદરાબાદ છેલ્લી ઓવરમાં 196 રનમાં ઓલ આઉટ થઈ ગયું. રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશી 29 બોલમાં 97 રનની શાનદાર ઇનિંગ રમી. આવતીકાલે ટુર્નામેન્ટના બીજા ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ એકબીજા સામે ટકરાશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગીરમાં થયેલા સિંહબાળ મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી. ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગુજરાત સરકાર 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યક્રમોના આયોજન દ્વારા ઉજવણી. રાજ્યમાં 30મી મે

0: બે દિવસ વરસાદ વરસવાની આગાહી. આઈપીએલ ક્રિકેટની એલિમેન્ટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય, હવે ગુજરાત ટાઇટન્સ સામે ટક્કર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 7:20 થઈ રહી છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો દૈનિક કાર્યક્રમ આરાધના. કાર્યક્રમની શરૂઆત કરીએ અનુરાધા પૌડવાલ અને સાથીદારોના સ્વરે ગવાયેલ આ ભક્તિ રચનાથી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજ

વિભાગની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ

નંબર 0792 32 58 409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 409.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો.

0: પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે એફએમ ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત એફએમ ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે એફએમ ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. સંપર્ક કરો
1: 999-8389-833 999-8389-833.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

અનુરાધા પૌડવાલના સ્વરે ગવાયેલા અંતિમ ભક્તિ રચના સાથે જ આજનો ભક્તિ સંગીતનો દૈનિક કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી અને દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. સિક્કિમ આ પુરસ્કાર મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વમાં ત્રીજું રાજ્ય બનશે. રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ એ દેશના કોઈપણ પોલીસ દળને આપવામાં આવતો સર્વોચ્ચ ઔપચારિક સન્માન છે, જે અસાધારણ સેવા, અટલ શિસ્ત અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. સિક્કિમ પોલીસના 400 ગૌરવશાળી સૈનિકો એક વરિષ્ઠ પોલીસ અધિક્ષક સરના અધિકારીની આગેવાની હેઠળ રાષ્ટ્રપતિ સમક્ષ પરેડ કરશે. આ સન્માન સિક્કિમ પોલીસના બહાદુર સૈનિકો દ્વારા જનતાની સેવા અને રાજ્યનું રક્ષણ કરવામાં દર્શાવવામાં આવેલી પ્રતિબદ્ધતા બલિદાનને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કાના અસરકારક અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે આ અભિયાન ફક્ત માળખાગત સુવિધા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ, પરંતુ નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જોઈએ. નવી દિલ્હીમાં 51મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ રાજ્યોને કચરાના વ્યવસ્થાપન સાથે જોડાયેલી યોજના અને ગોવર્ધન પ્લાન્ટના નિર્માણ જેવા કચરાના વ્યવસ્થાપન પ્રોજેક્ટને વેગ આપવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ નવ રાજ્યોમાં રેલવે, વીજળી અને માર્ગ ક્ષેત્રોમાં આશરે 30,000 કરોડના 7 મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સની પણ સમીક્ષા કરી હતી. એક અહેવાલ સાંભળીએ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने शहरी क्षेत्रों, आवासीय परिसर और सार्वजनिक संस्थानों में छतों पर सोलर पैनल लगाने को बढ़ावा देने पर बल दिया. सड़क और बंदरगाह संपर्क परियोजनाओं की समीक्षा के दौरान प्रधानमंत्री ने वाधवन बंदरगाह को आधुनिक मल्टी मॉडल लॉजिस्टिक हब के रूप में विकसित करने पर जोर दिया. केन बेतवा नदी अंतर संबंध परियोजना की समीक्षा करते हुए प्रधानमंत्री ने कहा कि केन बेतवा परियोजना अन्य राज्यों के लिए अंतरराज्य जल विवादों के समाधान का आदर्श मॉडल है. श्री मोदी ने सहयोग, समय पर मंजूरी, प्रौद्योगिकी आधारित निगरानी और मिशन आधारित कार्यान्वयन के माध्यम से अंतरराज्य जल समस्याओं के समाधान पर बल दिया. राज्यों को ऐसे ही अवसरों की पहचान करने के लिए प्रोत्साहित किया गया जहां नदी अंतर संबंध, जल संरक्षण, भूजल पुनर्भरण और कुशल सिंचाई को एकीकृत तरीके से अपनाया जा सके. अनुपम मिश्र, आकाशवाणी समाचार.
0: બેઠકની શરૂઆતમાં કેબિનેટ સચિવે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રીના નિર્દેશો અનુસાર રાજ્ય સ્તરે સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે માસિક સમીક્ષા પ્રણાલી પણ શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આશરે 12 જાહેર ઉપયોગિતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણ કુંટનો અહેવાલ સાંભળીએ.
2: गांधीनगर के कलोल तालुका से अपने कार्यक्रमों की शुरुआत करते हुए गृहमंत्री कॉरपोरेट सामाजिक उत्तरदायित्व यानी कि CSR पहल के तहत विकसित की गई जन सुविधाओं का लोकार्पण करेंगे, जिनमें जेड़वा गांव की झील, 3 नवनिर्मित पुस्तकालय और नए प्राथमिक स्कूल भवन जैसे प्रोजेक्ट शामिल है. शाम को श्री शाह अहमदाबाद शहर में सोला क्षेत्र में आए माता उमियाधान परिसर में नवनिर्मित हॉस्टल भवन का और भीमजीपुरा में भारत माता स्क्वायर का उद्घाटन करेंगे. शाम को गृहमंत्री शाहीबाग सर्किट हाउस में एक उच्च स्तरीय बैठक की अध्यक्षता करेंगे, जिसमें आगामी ओलंपिक, राष्ट्रमंडल और वर्ल्ड पुलिस एंड फायर गेम्स की तैयारियों और बुनियादी ढांचे की समीक्षा की जाएगी. अपर्णा खूंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: विदेश मंत्री डॉक्टर एस जयशंकर यूरोपियन संघना विदेश मंत्रियों की अनौपचारिक बैठक जिम्मा भाग लेवा माटे सायप्रस पहुंचा.

0: સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રીએ યુરોપિયન કમિશનના ઉપપ્રમુખ કાજા કલ્લાસ અને સાયપ્રસના વિદેશમંત્રી ડોક્ટર કન્સ્ટેન્ટિનોસ કોમ્બોન્સનો આમંત્રણ બદલ આભાર માન્યો હતો. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. બે દિવસીય આ કાર્યક્રમમાં વિષયોની ચર્ચાઓ, રાજ્યવાર ભાગીદારી અને મહત્વપૂર્ણ કૃષિ સંબંધિત મુદ્દાઓ પર પ્રસ્તુતિઓનો સમાવેશ થશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદનો ઉદ્દેશ આગામી ખરીફ ઋતુ માટે વ્યૂહરચના અંગે ચર્ચા કરવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરિષદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, કૃષિ સંસ્થાઓ અને અન્ય હિતધારકો ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈએન ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ aiinnews_abadને ફોલો કરશો. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટા તારની વાડ લગાવવા 142.79 acres જમીન સરહદ સુરક્ષા દળને સોંપી છે. આ નિર્ણય ભારતીય જનતા પાર્ટી સરકારની 11 મેના રોજની પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર છે, જેમાં સરહદ પર વાડ અને સંબંધિત માળખાગત પ્રોજેક્ટ્સ માટે 45 દિવસમાં 600 acres જમીન ટ્રાન્સફર કરવાનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકારે સરહદ સુરક્ષા દળ ચોકીઓ અને કાંટાળા તારની વાડના નિર્માણને સરળ બનાવીને સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા માટે સઘન પગલાં શરૂ કર્યા છે, જે સરહદી વિસ્તારોમાં સુરક્ષાને વધુ વધારશે. તેમણે 9 જિલ્લાઓમાં દળને ટ્રાન્સફર કરાયેલી જમીનનો વિગતવાર ચાર્ટ પણ રજૂ કર્યો હતો. દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. તેને બકરી ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. સવારથી જ મુસ્લિમ સમુદાયના લોકો મસ્જિદો અને ઈદગાહોમાં ખાસ નમાઝ માટે પહોંચી રહ્યા છે. શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જામા મસ્જિદ વિસ્તારની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ અલ અઝહા બકરી ઈદની નિમિત્તે મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે. સંદેશામાં તેમણે કહ્યું કે આ તહેવાર ભક્તિ, બલિદાન અને નિઃસ્વાર્થતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે આ તહેવાર નાગરિકોને માનવતા, ખાસ કરીને વંચિતોની સેવા કરવા પ્રેરણા આપે છે. તેમણે નાગરિકોને સમાજમાં પ્રેમ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાના તેમના સંકલ્પને મજબૂત બનાવવા વિનંતી કરી. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના મોટાભાગના અખબારોમાં કેરળમાં વિજયના ઘરે ઈડીએ પાડેલા દરોડા, ઈસીને એસઆઈની કામગીરીનો અધિકાર, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, કેરળમાં વિજયનના ઘરે દરોડા, ઈડી પર પથ્થરમારો. સંદેશ પ્રથમ પાને લખે છે, ઈસીને શહેરની કામગીરીનો અધિકાર સુપ્રીમ. ફૂલચાપની હેડલાઇન છે, કચ્છના કાંઠેથી ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્રનો પર્દાફાશ. ઈરાનની શરતો સામે ટ્રમ્પ જીદે, ભારતના શાંતિ મંત્રણા ફરી અટકાવાય. આ હેડલાઇન છે નવગુજરાત સમયની.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 acres જમીન સરહદ સુરક્ષા દળને સોંપી અને દેશના વિવિધ ભાગોમાં આજે ઈદ અલ અઝહા ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર.

ગુડ્ડી ફિલ્મનું આ ગીત હતું, લતા મંગેશકર અને સાથીદારોના સ્વરે ગવાય. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં 8 વાગે સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

0: ઉદિત નારાયણ અને સાધના સરગમના યુગલ સ્વરે ગવાયેલા ગીત હતું દિલ ફિલ્મનું, જેના શબ્દો હતા સમીરના અને સંગીતકાર હતા આનંદ મિલિંદ. મિત્રો, સમય અત્યારે સવારના 8:50 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક. પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
2: જી,
1: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?

0: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને KYC અપડેટ કરાવી શકો છો.
1: બસ સમજી ગયો.
0: તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
3: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: શ્રોતા મિત્રો, આજના ચિત્રલોક કાર્યક્રમનું આ અંતિમ ગીત આપે સાંભળ્યું આશા ભોસલે, કુમાર સાનુ અને સાથીદારોના સ્વરે ગવાયેલ સાજન કી બાહુ મેં ફિલ્મનું. સંગીતકાર હતા નદીમ શ્રવણ અને ગીતકાર સમીર. આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.
1: આપને ટ્યુન

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 10 થયા છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આરોગ્ય સુખાકારી. આજના કાર્યક્રમમાં સાંભળીએ ચામડીના હઠીલા રોગોમાં હોમિયોપેથિક સારવાર. આ વિષયને આવરી લઈ ડૉક્ટર મનોજ માકાણીની વિઠ્ઠલ મકવાણાએ લીધેલી મુલાકાત. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સાંભળીએ આ કેટલાક વિજ્ઞાપન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર

0: પ્રસીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
1: આરવી કાર્સ ગોધરામાં આવી ગઈ છે. મારુતિ વિક્ટરીઝ 28.65 કિલોમીટર નો અદભુત માઇલેજ સાથે ADAS લેવલ 2 ની અદ્યતન ટેકનોલોજી, ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી. નવી સુવિધાઓ, ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષા વાળી કાર આરવી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ. મોબાઈલ 9990-43-707.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
2: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
3: જી,
2: આ KYC અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
3: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર KYC અપડેટ કરાવવું જોઈએ.
2: પણ એ કેવી રીતે થશે?
3: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
2: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
3: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને KYC અપડેટ કરાવી શકો છો.
2: બસ સમજી ગયો.
3: તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ

0: મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો 999-8389-833 999-8389-833 999-8389-833

0: આરોગ્ય સુખાકારી કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને વિઠ્ઠલ મકવાણાના નમસ્કાર. મિત્રો, પહેલું સુખ તે જાતે ન રહ્યા, એ કહેવત જે કીધી છે એ ખરેખર આપણા માટે જ છે. અને માનવ આરોગ્ય એક આપણા જીવનની ખૂબ જ મહત્વની કડી છે. જો આપણે જાતે, એટલે કે આપણું આરોગ્ય સારું ન હોય, આપણે શારીરિક રીતે તંદુરસ્ત ન હોઈએ, તો આપણું જે માનસિક સંતુલન છે એ બગડે છે. અને આપણને સમાજનું, આ જગતનું કે આ વિશ્વનું કોઈ પણ કાર્ય હોય તે કરવામાં મન લાગતું નથી. ત્યારે મિત્રો, આજે આપણે એક એવા જ વિષય ઉપર વાતચીત કરવાની છે કે આપણા આરોગ્ય ઉપર, અને જેમાં ખાસ કરીને ચામડીના હઠીલા રોગો અંગે હોમિયોપેથિક સારવાર અને તેની ઉપચાર પદ્ધતિ, એ વિશે વાતચીત કરવા માટે આજે આપણા સ્ટુડિયોમાં ડોક્ટર મનોજ માકાણી, કે જેઓ હોમિયોપેથિક પ્રેક્ટિશનર છે અને ખૂબ જ અનુભવી છે, તેઓ આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તો હું તેમનું સ્વાગત કરું છું. નમસ્કાર માકાણી સાહેબ.
1: નમસ્કાર વિઠ્ઠલભાઈ. હું સૌ શ્રોતા મિત્રો, આકાશવાણી અને આપનો ખૂબ આભારી છું કે આપે મને અહીં બોલાવ્યો છે અને તક આપી છે.
0: ઘણી બધી એવી શરીરની તકલીફો છે કે જે ઘણા વર્ષોથી રીબાઈ છે, અને ઘણી બધી દવાઓ કરવા છતાં ઘણા રોગો એવા છે, ચામડીના રોગો કે જે મટી શકતા નથી, અને બીજા બધા પણ ઘણા બધા રોગો છે કે જે હઠીલા રોગો તરીકે જેની ગણના થાય છે. ત્યારે આજે આપણે ચામડીના હઠીલા રોગોમાં હોમિયોપેથિક ઉપચાર પદ્ધતિ, એ વિશે વાતચીત કરવાની છે. ત્યારે સાહેબ, મારો આપને પ્રથમ પ્રશ્ન એ છે કે હોમિયોપેથિક એટલે શું, તે વિશે આપણા જે શ્રોતા મિત્રો છે એમને માર્ગદર્શન આપશો.
1: ખૂબ જ સારો તમારો પ્રશ્ન છે કે હોમિયોપેથિક એટલે શું. તો આ એક વિદેશી ભાષાનો શબ્દ છે, અને હોમિયોનો અર્થ થાય છે સમાન, અને પેથીનો અર્થ થાય છે ચિકિત્સા. હોમિયોપેથી એટલે સમાન ચિકિત્સા. આયુર્વેદની અંદર આપણે જો જૂના ગ્રંથોનો અભ્યાસ કરીએ તો એની અંદર સમચિકિત્સા વર્ણન કરવામાં આવ્યું છે. એટલે હું આપણને જો દેશી ભાષામાં કહું તો ઝેરનું મારણ ઝેર. તો જે પદ્ધતિ ઝેરનું મારણ ઝેરના સિદ્ધાંત ઉપર કામ કરી અને રોગો મટાડે છે, રોગો મટાડવાની ઈ પદ્ધતિને હોમિયોપેથી કહેવામાં આવે છે.
0: ત્યારે સાહેબ, આપને મારો એક પ્રશ્ન છે કે હોમિયોપેથીની શોધ કોણે કરી?
1: જો તમે એમ પૂછો કે હોમિયોપેથીની શોધ કોણે કરી, તો હોમિયોપેથીના શોધકર્તા તરીકે ડોક્ટર સેમ્યુઅલ હનીમેન સાહેબનું નામ આવે છે, કે જે જર્મનીના ડોક્ટર હતા. અને એમણે હોમિયોપેથીની શોધ કરી અને જગતને આ ખૂબ મોટી ભેટ આપી. અને એમની જ યાદમાં 10 એપ્રિલનો દિવસ

0: વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઓળખવામાં આવે છે કે જે સેમ્યુઅલ હનીમેન સાહેબનો જન્મ દિવસ છે.
1: મારો આપને એક પ્રશ્ન છે કે કયા આધારે હોમિયોપેથીની અંદર ઉપચાર કરવામાં આવે છે?
0: ખૂબ જ સરસ તમારો પ્રશ્ન છે અને આનાથી મોટા ભાગના આપણા જે શ્રોતા મિત્રો છે એમનો ઘણી બધા ભ્રમ છે એ દૂર થઈ જશે. કારણ કે આપણને મોટા ભાગે અત્યારે જે મોડર્ન ચિકિત્સા પદ્ધતિ છે, અંગ્રેજી દવાઓની પદ્ધતિ છે, એનો જ આધાર હોય છે અને એનો જ અનુભવ હોય છે. એટલે મોટા ભાગના મિત્રો જ્યારે અમારી પાસે આવે છે ત્યારે એ લોકોને બહુ જ કાળજીપૂર્વક અમારે સમજાવવા પડે છે. એનું કારણ એ છે કે મોડર્ન ચિકિત્સા પદ્ધતિ એટલે કે અંગ્રેજી દવા છે એ નિદાન બેઝ પદ્ધતિ છે. મતલબ અંગ્રેજી દવાની અંદર કોઈ રોગનું નામ અથવા તો કોઈ બેક્ટેરિયા, વાયરસ કે ઈ રોગ શેના કારણે થાય છે એનું કારણ પકડી અને એના પ્રમાણે દવા કરવામાં આવે. અને હોમિયોપેથી અહીંયા જ અંગ્રેજી દવાથી અલગ પડે છે. એટલે હું હોમિયોપેથી માટે હંમેશા દેશી દવા શબ્દ વાપરું છું. કારણ કે હોમિયોપેથી છે ને ઈ વ્યક્તિ નહીં તાસીર જોઈને દવા કરવામાં આવે છે. એટલે અમારી પાસે તમને જો ઉદાહરણ આપું તો દાદરના 10 દર્દીઓ આવે તો અંગ્રેજી દવામાં દાદર જોઈને દવા કરવામાં આવે કે દાદર તકલીફ છે તો દાદરની આ દવા છે. જ્યારે દેશી દવાની અંદર એટલે કે હોમિયોપેથીની અંદર આપણે તાસીર ઓળખવી પડે. એટલે અમારી પાસે જે 10-10 દર્દીઓ આવ્યા છે ઈ દર્દીઓની તાસીર ઓળખવી પડે કે આ દર્દીને જે તકલીફ છે એ ક્યાંથી ચાલુ થઈ, કઈ રીતે ચાલુ થઈ, એની અંદર એને શું થાય છે, કેવું થાય છે, એની ભૂખ તરસમાં શું ફેરફાર થયા છે, એના ઝાડા પેશાબના શું ફેરફારો છે, એ વ્યક્તિનો સ્વભાવ કેવો છે, એ વ્યક્તિના પૂર્વજોની અંદર કઈ કઈ બીમારીઓ રહેલી છે, એ વ્યક્તિને ભૂતકાળમાં કઈ કઈ બીમારીઓ થયેલી છે, આ બધી જ ઇન્કવાયરી એટલે કે પૂછપરછ અને તપાસ કર્યા પછી હોમિયોપેથિક ડોક્ટર તાસીર નક્કી કરે અને ઈ તાસીર પ્રમાણે એને દવા આપે જેથી કોઈ પણ રોગ જડમૂળમાંથી મટી જાય.
1: ખૂબ સરસ વાત કરી સાહેબ આપે કે કોઈ પણ દર્દી હોય અને હોમિયોપેથીની અંદર જયારે આપણે તેની સારવાર કરવી હોય બરાબર તો ખાસ કરીને એની તાસીર જોવામાં આવે છે. કેમ કે આપણું શરીર જે છે એ વાત, પિત્ત અને કફ આ ત્રણ પ્રકૃતિનું બનેલું છે. જેવી રીતે અત્યારે આપણે ભારત દેશની અંદર જોઈએ કે ઉનાળો, શિયાળો અને ચોમાસું. પ્રશ્ન એ થાય કે ઘણી વખત કોઈ પણ વ્યક્તિના શરીરની અંદર પિત્ત વધી જાય, એમ માનો કે પિત્ત વધી જાય, કેમ કે આ ઉનાળાની ઋતુ છે બરાબર. અત્યારે લૂ લાગવાના બનાવો પણ ઘણા બધા બને છે અને ઘણી વખત ઘણા લોકો એવી ગરમ વસ્તુઓ ખાતા હોય છે તો એમની તાસીર, એક તો ગરમ હોય અને ગરમ વસ્તુ ખાતા હોય તો એ તાસીર વધારે પડતી ગરમ થાય છે. તો આ પિત્ત વધવાના કારણે શું કયા પ્રકારના રોગો થાય છે?
0: જ્યારે આપણે વાત પિત્ત અને કફના કોન્સેપ્ટ ઉપર કામ કરીએ તો મોટા ભાગે જે ચામડીની બીમારીઓ છે એ પિત્ત દોષના કારણે થતી હોય છે. એમાં તમે ખરજવું ગણી શકો કે દાદર ગણી શકો, સોરિયાસિસ ગણી શકો, આ બધી જ બે બીમારીઓ છે. અંગ્રેજી પ્રમાણે એના અલગ અલગ નામ છે, ડર્મેટાઇટિસ છે, લાઇકન પ્લેનસ છે. આ બધી જ બીમારીઓ જો આયુર્વેદ પ્રમાણે આપણે જોઈએ તો એ પિત્ત દોષના કારણે ઉત્પન્ન થાય છે. મારો જે અનુભવ રહ્યો છે કે જ્યાં જ્યાં ખંજવાળ અથવા બળતરા વધારે જોવા મળે એ મોટા ભાગે પિત્ત દોષના કારણે જોવા મળતી હોય છે. અને પિત્ત દોષ વધવાનું કારણ છે આપણે અત્યારના કારણ પરિપ્રેક્ષની અંદર જોઈએ તો આપણો અસંતુલિત ખોરાક છે, અસંતુલિત રહેણી કહેણી છે અને અસંતુલિત વિચારો છે, જેના કારણે આપણી અંદર પિત્તનું પ્રકોપ વધી જાય અને પિત્તનો પ્રકોપ વધવાના કારણે આવા ચામડીના અલગ અલગ બીમારીઓ આપણને જોવા મળતી હોય છે, જેને અંગ્રેજી વિજ્ઞાન અલગ અલગ નામ આપે છે.
1: બરાબર, ખૂબ સરસ વાત કરી કે પિત્ત વધવાથી ઘણી વખત શરીરની અંદર ખંજવાળ આવે છે, ખરજવું થાય છે, સોયરાયસિસ થાય છે, બરાબર ને? તો સાહેબ આજે આપણે એ જ વિષય ઉપર વાતચીત કરવાની છે કે ચામડીના હઠીલા રોગો અને તેમાં ખાસ કરીને જે સોયરાયસિસ છે, ખરજવું છે, આવા પ્રકારના જયારે રોગો થાય તો ઘણા બધા એવા માણસો હોય છે કે જેને ચામડીના રોગો છે આ જીવન એમનો કેળો એટલે કે એમનો પીછો છોડતા નથી. તો આ ખરજવું જે છે એ હઠીલા રોગની અંદર તેની ગણના થાય છે કે કેમ?
0: ખરજવું છે એ બહુ જ હઠીલા રોગોની અંદર ગણના થાય છે અને અમારા અનુભવોની અંદર ખરજવું બે બે કે ત્રણ ત્રણ પેઢી પછી પણ પાછું દેખાતું હોય છે એવા બી બનાવો જોવા મળેલા છે કે દર્દી અમારી પાસે આવે ત્યારે એની તાસીર જાણવા માટે જે પૂછપરછ કરતા હોઈએ છીએ તો ઘણી વખત દર્દીને એવું લાગે કે આ બધાનું તો શું જરૂર છે, મને અહીંયા ખંજવાળ આવે છે કે ખરજવું થયું છે તો એની દવા આપી દો ને, મારા પપ્પાને શું હતું ને મારા દાદાને શું હતું ને આ બધું તમારે જાણીને શું કરવાનું છે. પણ આ જ વસ્તુ આપણે સમજવાની છે કે કોઈ પણ રોગ કઈ રીતે થાય છે તો કોઈ પણ રોગ એટલે કે રોગ થવાનું કારણ છે આપણી અંદર દોષનું ઉત્પન્ન થવું, આપણી પ્રકૃતિ બગડવી, આપણી તાસીર બગડવી. અને એ તાસીર બગડશે એના માટેના કારણો ક્યાં હોય છે તો કે બીજ તો આપણી અંદર હોય.

0: છે. આપણે જેને કહીએ લોહીમાં, ડીએનએમાં, આપણા દેશી ભાષામાં આપણે શબ્દ વાપરીએ લોહીમાં, અને વૈજ્ઞાનિકો શબ્દ વાપરે ડીએનએમાં. વસ્તુ બેઉ એક જ છે કે એ બીજ તો આપણા શરીરની અંદર આપણા પૂર્વજોમાંથી આવે જ છે, પણ એ બીજ ઉગશે ક્યારે? તો આપણે જોઈશું કે આપણા આજુબાજુનો પ્રદેશ અત્યારે એકદમ સૂકો થઈ ગયો હશે, અને ઈ જ પ્રદેશ જો એક વરસાદ થશે તો ખૂબ જ હરિયાળી હરિયાળી જોવા મળશે. તો એનો મતલબ શું થાય છે કે બીજ તો ઓલરેડી ત્યાં હતા, ખાલી એને અનુકૂળ વાતાવરણ મળ્યું. તો ઈ અનુકૂળ વાતાવરણની અંદર જે બીજ હતા, ઈ બીજનું ઘાસ કયો, કે ઈ બીજના છોડ કયો, કે ઈ બીજના વૃક્ષ કયો, કે ઈ તરત પાછા ઉગી નીકળ્યા. તો એવી રીતે આપણા પૂર્વજો અને આપણા માતા પિતામાંથી ડીએનએ ની અંદર કે લોહીની અંદર અલગ અલગ તાસીર બગડવાના કે અલગ અલગ રોગ થવાના બીજ આપણી અંદર હોય છે. પણ જ્યારે ઈ બીજને અનુકૂળ વાતાવરણ મળે, એટલે કે આજે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ચામડીના રોગોની, તો જ્યારે આપણે રાતે મોડા સુધી જાગીએ અથવા તો દિવસે મોડા સુધી સૂતા રહીએ, તો એના કારણે પિત્ત પ્રકોપ ચાલુ થાય. જ્યારે આપણે કારણ વગરનું બહુ વિચારીએ, જ્યારે ગુસ્સાનું દમન કરવામાં આવે, લાગણીઓનું દમન કરવામાં આવે, ખાવાની અંદર તેલ મસાલાનો અને આથાવાળી ચીજોનો કેમિકલનો બહોળો ઉપયોગ કરવામાં આવે, તો આ બધા પિત્ત દોષકારક છે. તો આપણે જ જોઈશું કે ઘણી વખત એક જ ઘરમાંથી બે જણા આવતા હોય અને વાઇફને ખાવાનું ખાવાથી પ્રોબ્લેમ થતી હોય અને હસબન્ડને ન થતી હોય, કે હસબન્ડને પ્રોબ્લેમ થતી હોય અને વાઇફને ન થતી હોય, તો આપણને એવો પ્રશ્ન થાય કે જમવાનું તો બેઉ એક જ ખાય છે, તો એ કેમ એકને થાય છે ને એકને નથી થતું? બસ એનું કારણ અહીંયા છે કે તાસીર.
1: બરાબર, એટલે કોઈને ઠંડી અનુકૂળ ના આવતી હોય, કોઈને ગરમી અનુકૂળ ના આવતી હોય, અથવા તો કોઈને ભેજવાળું વાતાવરણ પણ અનુકૂળ ના આવતું હોય. ખુબ સરસ વાત કરી સાહેબ. તો આ ખરજવું જે છે, બરાબર, તો ઘણા લોકોને પગની અંદર પગ હોય તો ત્યાં થતું હોય, હાથે થતું હોય કે બરડામાં થતું હોય, બરાબર છે, તો એને મટાડવા માટે કે એની ઉપચાર પદ્ધતિ કઈ છે?
0: ખરજવું છે ને એ મોટા ભાગે ફોલ્ડ ઓફ સ્કીન માં વધુ જોવા મળે, મતલબ કે જ્યાં જોઈન્ટ સાંધો હોય ને હાડકાનો, ત્યાં આપણને ખરજવું જોવા મળે. અને મેન વસ્તુ આપણે એ યાદ રાખવાની છે કે કોઈ પણ ચામડીની બીમારી થાય તો આપણે આપણા ડોક્ટર સાહેબની સલાહ વગર કોઈ પણ જાતના જલદ પદાર્થો એની ઉપર લગાડવાના હોતા નથી. મોટા ભાગે પ્રોબ્લેમ કેવો થાય કે અમારી પાસે ખરજવાના કે આવા દર્દીઓ આવે તો એમની રીતે ઘણું બધું સેલ્ફ મેડિકેશન, એટલે કે જાતે જાતે જ પોતાની રીતે અલગ અલગ વસ્તુઓ બહારથી લગાડી અને પછી જ્યારે એ નથી મળતું ત્યારે આવે છે. પણ હું તમને એ જ સરસ વસ્તુ સમજાવી રહ્યો છું કે આપણી વાત રહી ગઈ કે ડીએનએ ની અંદર તો આવ્યું, પછી અનુકૂળ વાતાવરણ મળ્યું એટલે ખરજવું પેદા થયું. એનો મતલબ ખરજવું એ ચામડીની બીમારી છે કે આખા વ્યક્તિની બીમારી છે? ખ્યાલ આવે છે? ચામડીનો રોગ, અમારું હોમિયોપેથી એવું માને છે કે કોઈ એક વ્યક્તિને ચામડીની બીમારી થઈ છે તો એ ચામડીની બીમારી નથી, એ વ્યક્તિ છે ને એ ચામડીની તકલીફથી બીમાર છે. મતલબ કોઈ પણ રોગ આખા વ્યક્તિનો રોગ છે, એ કોઈ પણ એક જગ્યાનો લોકલ રોગ નથી હોતો. તો ખરજવામાં બી એવું જોવા મળેલું છે. ખરજવું અને દમ એટલે કે અસ્થમા, એ અમારી પ્રેક્ટિસની અંદર માસિયાઈ ભાઈ જોવામાં આવેલા છે. મતલબ એક હોય તો બીજું થાય ને બીજું હોય તો પહેલું થાય, એની સંભાવના વધારે જોવા મળે છે. તો ઘણી વખત દર્દીઓ એવું કરે, બહારથી જલદ પદાર્થો લગાડી દે, કઈ એવી રીતે લગાડી દે સેલ્ફ મેડિકેશનથી, તો પછી કહેશે કે મને આ તો સારું થઈ ગયું, હવે મને ઉધરસ આવે છે, કે હવે મને એલર્જી થઈ ગઈ છે, કે હવે મને સીરસ થઈ ગયા છે, કે હવે મને એસિડિટીની તકલીફ થાય છે. તો આને હોમિયોપેથીની ભાષામાં સપ્રેશન એટલે કે રોગનું દબાવવું કહેવાય, કે તમે એક જગ્યાએથી દબાવો છો તો રોગ એનો સ્થાન બદલી નાખે છે.
1: સ્ટીરોઇડના ઇન્જેક્શનો પણ લેતા હોય છે, તો શું આ યોગ્ય છે કે કેમ?
0: પહેલી વસ્તુ કે કયા દર્દીની અંદર કઈ સારવાર આપવી એ જે તે ડોક્ટર સાહેબનો વિષય છે.
1: બરાબર,
0: એટલે ડોક્ટર સાહેબ જે પદ્ધતિની આપણે દવા લઈએ છીએ એ પદ્ધતિના યોગ્ય ડોક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે ચાલવું પડે. તમે જે સ્ટીરોઇડની વાત કરો છો, તો મેડિકલ સાયન્સના સ્ટુડન્ટ તરીકે હું એમ કહીશ કે બહુ જ સારામાં સારી દવા છે, પણ એ બેધારી તલવાર છે, એનો રેશનલ ઉપયોગ કરવો જોઈએ, એટલે કે વિવેક બુદ્ધિથી ઉપયોગ થવો જોઈએ. અને એના માટે ડોક્ટરોને 5-10 વર્ષ સુધી ભણાવવામાં આવે છે કે કયા દર્દીની અંદર જરૂર છે, કેટલી જરૂર છે અને કેટલા ટાઈમ સુધી જરૂર છે
1: સ્ટીરોઇડ.
0: હા,
1: બરાબર.
0: ઇટ ઇઝ અ લાઈફ સેવિંગ ડ્રગ. મતલબ જ્યારે એવા દર્દીઓ છે કે જ્યાં બીજી કોઈ દવાઓની અસર નથી મળતી, કે જ્યાં ખાસ એ દવાની જરૂર છે, તો એ રેશનલ ઉપયોગ થવો જોઈએ. એટલે કે આપણને જો ચામડીની બીમારી છે તો જે ચામડીના નિષ્ણાંત ડોક્ટર છે એ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ અને એ ડોક્ટર કે એ પ્રમાણે ચાલવું જોઈએ. આપણે ત્યાં બહુ મોટી તકલીફ એ થાય છે કે દરેક વ્યક્તિ ભારતની અંદર તમને ડોક્ટર જોવા મળે છે, કે કંઈ પણ તકલીફ હોય તો બધા પાસે સલાહોનો ખજાનો.

0: હોય છે અને પોતપોતાની રીતે સૂચન પણ આપતા હોય છે, પણ જ્યારે વાત આરોગ્ય અને દવાની આવે છે તો આપણે ડોક્ટર સાહેબની સલાહ અનુસાર આગળ વધવું જોઈએ. એટલે કે કોઈ એક વસ્તુ સારી છે કે કોઈ એક વસ્તુ ખરાબ છે એવું નથી હોતું, ઈ વસ્તુનો આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ એની ઉપર આધાર રાખે.
1: ખૂબ સરસ વાત કરી સાહેબ આપે સ્ટીરોઈડ બાબતે, કે સ્ટીરોઈડ જે છે એ બે ધારી તલવાર છે. ઘણી વખત ઘણા જે દર્દીઓ છે એમાં ઉપયોગમાં આવે પણ ખરી અને ઘણાને નુકસાન પણ કરે, બરાબર ને? હવે સાહેબ મારો આપણે બીજો એક પ્રશ્ન છે કે આ ઘણી વખત જે સોયરાયસિસ થાય છે ઘણા લોકોને થાય છે, કે તો શું એ આખા શરીરે હોય છે કે કોઈ પર્ટિક્યુલર એકાદ જગ્યાએ હોય છે?
0: બહુ જ સરસ તમે વાત કરી છે કે સોરિયાસિસ. તો સોરિયાસિસ અલગ અલગ પ્રકારે થાય છે. ઘણા લોકોને ખાલી માથાના ભાગે સોરિયાસિસ થાય છે તો એને સ્કેલ્પ સોરિયાસિસ કહેવાય, એટલે કે માથાના ભાગમાં થતો સોરિયાસિસ. ઘણા વ્યક્તિઓને આખા શરીરે થાય છે, ઘણા વ્યક્તિઓને આખા શરીરે થાય પણ નાના નાના ટપકાઓની અંદર થાય, એને ગટેડ સોરિયાસિસ કહેવાય. એટલે સોરિયાસિસના અલગ અલગ પ્રકાર હોય છે. એવી રીતે ઘણા લોકોને સોરિયાસિસની સાથે સાંધા પણ પકડાઈ જાય છે તો એને સોરિયાટિક આર્થરાઇટિસ કહેવાય,
1: બરાબર?
0: ખ્યાલ આવે છે? એટલે અગેન હું તમને એ જ વસ્તુ ઉપર આપણે કન્ક્લુડ કરી રહ્યા છીએ કે સોરિયાસિસ એ માત્ર ચામડીની તકલીફ હોય એવું અમારા અનુભવમાં નથી, આખા વ્યક્તિ બીમાર છે જેની તકલીફ અત્યારે ચામડી ઉપર દેખાય છે,
1: બરાબર? તો આ જે સોરિયાસિસ છે તો ઘણી વખત ઘણા લોકોમાં એવું જોવામાં આવે છે કે એમની જે શરીરની જે ચામડી છે, બરાબર ને, તો ઘણી વખત ઝીણા ઝીણા ફોલ્લા ઘણાને થાય છે અને એમાંથી પાણી જેવું પ્રવાહી નીકળે છે, તો આ શું ખરેખર એક સોરિયાસિસનો ભાગ છે કે કેમ?
0: હા, ઝીણા ઝીણા ફોલ્લા થવા અને એમાંથી પાણી નીકળવું અલગ અલગ ઘણી બધી ચામડીની તકલીફો સૂચવી શકે છે. ચામડીની તકલીફોની વાત નીકળી છે તો પહેલી તકલીફો આવે ઇરપ્ટિવ ફીવર્સ, કે જેને આપણે આપણી ભાષામાં માતા અથવા તો બડિયા દેવ મહારાજ આવું કહેતા હોઈએ છીએ. ઇરપ્ટિવ ફીવર્સ એટલે એવા તાવ કે જે શરીર ઉપર પાણીવાળા ફોલ્લા સાથે થાય છે, ઓરી છે, અછબડા છે, આ બધા. તો આ બધામાં તાવે આવે છે અને સાથે સાથે શરીર ઉપર ચામડીની ઉપર ઝીણી ઝીણી ફોલ્લીઓ નીકળી અને એમાંથી પાણી નીકળે છે. પણ આ વાયરસ જન્ય રોગો છે, સેલ્ફ લિમિટિંગ એટલે કે પોતાની રીતે એનો કોર્સ હોય 10 દિવસ 12 દિવસ 15 દિવસ, અને એ દરમિયાન બહુ જ તકલીફ હોય તો નજીકના ડોક્ટર સાહેબને મળીને આપણે દવા કરાવી શકીએ છીએ. તો એનો કોર્સ જ 10 12 15 દિવસનો હોય, એની અંદર ઓટોમેટિક ઓછા થવાના છે. બીજી વસ્તુઓ પાણીવાળી ફોલ્લીઓ થવાની અંદર ગળ ગુમળ આવે કે વળગાળ આવે કે આપણને જીવજંતુ કશું નાનું કરડ્યું હોય, બિનઝેરી કે સામાન્ય ઝેરી જેની અંદર મચ્છરથી કરડવું છે કે બીજા નાના નાના જીવડાઓનું કરડવું છે, તો એની અંદર પણ આવું જોવા મળી શકે છે. ત્રીજું ગળ ગુમળની અંદર પણ જોવા મળી શકે છે. અને તમે જે વસ્તુ કીધી એ છે સેકન્ડરી ઇન્ફેક્શન, એટલે કે સોરિયાસિસની અંદર જ્યારે બીજા બેક્ટેરિયા આવી અને ઇન્ફેક્શન કરે ત્યારે એમાંથી કોઈ પણ જાતનો ડિસ્ચાર્જ એટલે કે સ્ત્રાવ થાય, એ પાણી જેવો હોય, વાસવાળો હોઈ શકે, આવો હોઈ શકે. એના સિવાય ચામડીની બીજી પણ કન્ડિશન છે જેને પેમ્ફિગસ નામ આપવામાં આવે છે, પેમ્ફિગસ વલ્ગારિસ. તો એની અંદર પણ એવું જોવા મળે કે પાણીવાળા ફોલ્લા થાય, ઈ ફૂટે અને દર્દીને તકલીફ થાય. એના સિવાય એક કન્ડિશન છે SLE, લ્યુપસ. ઘણી વખત અબોર્શન એટલે કે બાળક સરી ગયા પછી અથવા તો ડિલિવરી પછીની બહેનોની અંદર લ્યુપસ નામનો રોગ જોવા મળે છે, તો એની અંદર પણ ફોલ્લા થાય અને એમાંથી પાણી નીકળે.
1: પણ આપણે વાત કરી કે ઓરીને અછબડા 10 15 દિવસની અંદર મટી જતા હોય છે એનો કોઈક દવાનો કોર્સ કરવાથી, પણ ઘણી વખત ઘણા લોકોમાં એવું જોવામાં આવ્યું છે કે આખી જિંદગી ઘણા બાળકો નાના હોય ત્યારથી એ લોકોને શરીરની જે ચામડી છે ખરબચડી થઈ જતી હોય છે અને એમાંથી ઘણા થોડા થોડા દિવસના અંતરે પણ આ રીતે ચામડીમાંથી પાણી નીકળ્યા કરે છે, ફોલ્લા થયા કરે છે. તો શું આને શું સોરિયાસિસ કહેવાય કે બીજો કોઈ રોગ કહેવાય?
0: આવા પ્રકારની જે બીમારીઓ છે એને એલર્જીક કન્ડિશનની અંદર મૂકવામાં આવે. અત્યારે છેલ્લા 20 30 વર્ષથી જ્યારથી કેમિકલનું પ્રમાણ આપણા જીવનમાં વધ્યું છે એના પછીથી એલર્જીઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, કે કોઈ વસ્તુ ખાધી અને ફોલા થઈને પાણી નીકળવાનું ચાલુ થયું, સીઝન બદલાણી ફોલા થયા પાણી નીકળવાનું ચાલુ થયું, ફરવા ગયા તા ફોલા થયા પાણી નીકળવાનું ચાલુ થયું. તો સીઝનના બદલાવાથી, વાતાવરણના બદલાવાથી, ખાવા પીવાના બદલાવાથી, વિચારોના બદલાવાથી પણ શરીર એટલું નબળું પડી ગયું છે કે એ સહન નથી કરી શકતું. તો આ બધાને એલર્જીની તકલીફ કહેવાય. મોટાભાગે એ સોરિયાસિસમાં જોવા નથી મળતું, એ એલર્જીક અર્ટિકેરિયા એટલે કે સીડસમાં જોવા મળે, કે શરીર ઉપર ચકામાં ચકામાં થઈ જાય, આપણે જેને સીડસ કહીએ, સીડવા કહીએ. એવી રીતે ડર્મેટાઇટિસ ની અંદર જોવા મળે કે જયારે એલર્જીની ખંજવાળ આવે.
1: ચામડીના રોગો એમાં ખાસ કરીને હઠીલા રોગોની અંદર સોરિયાસિસ જયારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આ રોગ છે એની અંદર શું કોઈ ઘરગથ્થુ ઉપચાર છે કે કેમ?
0: હવે સોરિયાસિસ

0: બીમારી છે. જ્યાં સુધી અમારો અનુભવ રહ્યો છે અને હવે તો મોડર્ન વિજ્ઞાન, અંગ્રેજી વિજ્ઞાન પણ સ્વીકારે છે કે સોરિયાસિસ એ મનોશારીરિક રોગ છે. અત્યારના જમાનાની અંદર ઘણા બધા રોગો એવા આવી રહ્યા છે જેને આપણે મનોશારીરિક રોગોની અંદર મૂકી શકીએ. અને હોમિયોપેથી તો એવું માને છે કે 98% રોગો મનોશારીરિક રોગો છે, એટલે કે પહેલે આપણું મન બીમાર થાય અને એની અસર શરીર ઉપર આવે. તો સોરિયાસિસની બીમારી મોટાભાગે સ્ટ્રેસમાંથી જન્મતી હોય છે. એટલે પહેલી તો ઘરગથ્થુ ઉપચાર એ છે કે આનંદમાં રહેવું, ચિંતાઓ ઓછી કરવી, ખાવું પીવું ને મોજ કરવી. બીજા ઉપચારની અંદર એવું આવે કે સોરિયાસિસની અંદર ચામડી સૂકી પડી જાય અને એના ઉપરથી ફોતરી ખરે, તો ઈ ટાઈમે આપણે ચામડીને યોગ્ય લુબ્રિકેશન આપવું પડે. તો એના માટે આપણે ઘરેલું ઘી અથવા તો ટોપરાનું તેલ આવી વસ્તુઓ લગાવી શકીએ છીએ કે જેનાથી ચામડી સુકાઈ ન જાય. અને ઘણી વખત ઈ ચામડી સુકાઈ જાય તો એમાં ચીરા પડે, તો આપણે ઈ ચીરા પડવાના બચાવી શકીએ. ઈ ચીરામાં ઇન્ફેક્શન થાય તો ફરી એમાંથી સ્ત્રાવ થાય, તો ઈ બધું આપણે આવી રીતે બચાવી શકીએ છીએ. એના સિવાય ઘણી વખત આપણે જોઈશું કે આયુર્વેદ પ્રમાણે આપણા જે એરિયા છે તો જંગલ એરિયા છે, તો ઘણી બધી વનસ્પતિઓ પણ આપણને અલગ અલગ મળતી હોય છે. બે ત્રણ તમને એક્ઝામ્પલ આપું તો ઘણી વખત લોકો ચામડીની તકલીફો હોય તો લીમડાનું પાણી ઉકાળે અને એનાથી નાતા હોય છે. તો એમાં કંઈ ખોટું નથી, કરી શકાય છે અને એનાથી શરીરને ફાયદો થવાનો છે. તો આવી રીતે અમુક જે મેડિસિન્સ છે એને જે તે જગ્યાની લોકલ મેડિસિન્સ કહેવાય, મતલબ ત્યાંના લોકો જ જાણતા હોય કે આ જે વૃક્ષ છે કે આ વૃક્ષની છાલ છે કે ઈ ઔષધીય ગુણ ધરાવે છે, તો એવી કોઈ છાલ કે એવું કોઈનું પાણી ઉકાળીને નાવું હોય તો એનાથી નાહી શકાય છે. કોઈ પણ સ્નિગ્ધ પદાર્થ જે કેમિકલ વાળું નથી, આર્ટિફિશિયલ નથી, દેશી છે, તો એ લગાવી શકાય કે જેનાથી એની ચીકાશ જળવાયેલી રહે. પણ ફરીથી હું તમને કહીશ કે દવામાં મજા નહીં અને મજા જેવી કોઈ દવા નહીં.
1: ખૂબ સરસ વાત કરી સાહેબ આપે કે દવામાં મજા નહીં અને મજા જેવી કોઈ દવા નહીં. ત્યારે સાહેબ હવે મારો છેલ્લો અને અંતિમ પ્રશ્ન એક છે કે જયારે આ ચામડીના જે હઠીલા રોગો, એમાં ખાસ કરીને સોયરાસીસ કયું, દાદર છે, ખરજવું છે, બરાબર ને, તો આ મટાડવા માટે, કેમ કે ઘણી વખત ઘણા લોકોને વર્ષોથી આ સમસ્યા પરેશાન કરતી હોય છે, તો એનો ઉપચાર કરવા માટે શું હોમિયોપેથીની અંદર કોઈ એવી ટ્રીટમેન્ટ છે કે કેવી રીતે એની ઉપચાર પદ્ધતિ કરવામાં આવે છે, શું કાળજી લેવી જોઈએ, કેટલા ટાઈમ દવા લેવી જોઈએ અને એનાથી એને આરામ થાય?
0: હોમિયોપેથીની અંદર આ બધાને આપણે ટ્રીટ કરી શકીએ, એટલે કે આપણે એને સારી રીતે મેનેજ કરી શકીએ છીએ. રોગોમાં અને રોગીઓમાં બે પ્રકાર હોય, એક કહેવાય ક્યોરેબલ એટલે કે મટાડી શકાય એવા, અને એક કહેવાય મેનેજેબલ કે જેને આપણે દર્દીને કઈ રીતે ઓછી તકલીફો થાય એવી પરિસ્થિતિની અંદર લઈ જઈ શકીએ. કોઈ પણ રોગના નામ ઉપરથી આપણે એને કેટેગરાઇઝ નથી કરતા, પણ ઘણી વખત અમુક પ્રકારના એવા કેસીસ હોય છે કે જ્યાં દવા આપ્યા પછી પણ થોડો ટાઈમ સારું રહેતું હોય, ફરી ઉથલો કરે, આવું થતું હોય, તો એવા કેસીસને આપણે મેનેજેબલ કન્ડિશનની અંદર મૂકીએ છીએ, જ્યારે બાકીના કેસીસને ક્યોરેબલ કન્ડિશનની અંદર મૂકીએ છીએ. દરેક વસ્તુ માટે હોમિયોપેથીમાં પૂરેપૂરી ચિકિત્સા ઉપલબ્ધ છે. જેવી રીતે કે ઓરી અછબડા જેવા ઇરપ્ટિવ ફીવર થયા હોય અને એના પછી કોઈ તકલીફ રહી ગઈ હોય તો એને બેડ ઇફેક્ટ ગણવામાં આવે છે, અને એના માટેની વેરિયોલિનમ છે, પલ્સેટિલા છે, આવી દવાઓ છે કે જે દવાઓ આ ઇરપ્ટિવ ફીવર્સની બેડ ઇફેક્ટને ઓછી કરે છે. એવી રીતે જ્યારે ગળગુમડ થયા હોય અથવા કશો વળગાર થયો હોય તો ત્યાં વાપરવા માટે લેડમ પાલ છે, એપિસ મેલિફિકા છે, એવી દવાઓ વાપરી શકાય છે. પણ જ્યારે ખરજવું છે, સોરિયાસિસ છે, દાદર છે, પેમ્ફીગસ છે, આવી બધી જે બીમારીઓ છે કે જેને હોમિયોપેથી એવું ગણે છે કે આ બધી બીમારીઓ કોન્સ્ટિટ્યુશનલ એટલે કે મનોશારીરિક બીમારીઓ છે કે જેની અંદર મન અને શરીરનું એકબીજા સાથેનું જોડાણ છે, તો એમાં દર્દીની તાસીરની ઓળખ કરી અને એ તાસીર પ્રમાણની યોગ્ય સારવાર આપવામાં આવે તો દર્દી માટે ઘટતું આપણે સારામાં સારું કરી શકીએ. આમાંથી જે કેસ મટવા જેવા હોય એ કેસમાં ક્યોર પોસિબલ છે, અને જે મટવા જેવા ન હોય એ કેસમાં દર્દીની તકલીફોમાં તો આપણે ચોક્કસ આરામ આપી શકીએ.
1: ખૂબ સરસ વાત કરી સાહેબ આપે. હજુ પણ મને એક પ્રશ્ન થાય છે કે ઘણી વખત ઘણા જે દર્દીઓ જે છે જેમને દાદર થતી હોય, અને ખાસ કરીને સોયરાસિસની અત્યારે જયારે આપણે વાત કરી રહ્યા છે કે જેમાં શરીરની જે ચામડી છે, ચામડી ખરબચડી થતી હોય, ચામડીમાંથી પાણી નીકળતું હોય, ઉજરડા થઈ જતા હોય, ઘણા લોકોને પેલા પશુની જે ચામડી હોય એવી જાડી અને બરછટ થઈ જતી હોય, તો શું આ સોયરાસિસનો રોગ મટવાનો સંભાવના છે કે પછી મટતો જ નથી?
0: મટવું શબ્દ બહુ ક્રિટિકલ છે.
1: બરાબર.
0: હા, આપણે એવું એટલું ચોક્કસ કહી શકીએ કે આરામ થઈ જાય છે. દર્દીને જેટલી તકલીફો હોય એની તકલીફોમાં ઘટાડો જોવા મળે છે, એની ખરબચડી

માંથી ચામડી લીસી થાય છે, એને જે પાણી નીકળતું હોય એ બંધ થાય છે, એની ચામડી પહેલા હતી એવી થઈ જાય છે. પણ મટવું શબ્દ આપણે ત્યારે વાપરી શકીએ કે જયારે આવા હજારો દર્દીઓને આપણે ટ્રીટ કરીએ અને એના પછી આવનારા 10 વર્ષ સુધીમાં એમને આ બીમારી ઉથલો ન મારે તો આપણે એને મટવું શબ્દ વાપરી શકીએ. અત્યારે ઘણા પેશન્ટોમાં એવું જોવા મળે છે કે એકદમ જતું રહે છે, પણ અમે એના માટે શબ્દ વાપરીએ છીએ કાબુમાં આવ્યું, કારણ કે એ ફરી પાછું આવી શકે છે, એની તાસીર એવી છે કે એ ઉથલો મારે છે. અને જ્યાં સુધી ઉથલો મારતું હોય ત્યાં સુધી આપણે એના માટે મટવું શબ્દ નહીં વાપરીએ, આપણે એને કાબુ શબ્દ વાપરશું.

0: છે કાબુમાં આવ્યું,
1: બરાબર,
0: કારણ કે એ ફરી પાછું આવી શકે છે, એની તાસીર એવી છે કે એ ઉથલો મારે છે, અને જ્યાં સુધી ઉથલો મારતું હોય ત્યાં સુધી આપણે એના માટે મટવું શબ્દ નહીં વાપરીએ, આપણે એને કાબુ શબ્દ વાપરશું, પણ આપણો ટાર્ગેટ ઈ છે, આપણો ધ્યેય ટ્રીટમેન્ટનો ઈ છે કે આપણા જે દર્દી છે, આપણો જે મિત્ર છે, એને ઓછામાં ઓછી તકલીફ સાથે સારામાં સારું જીવન જીવી શકે.
1: ખૂબ સરસ વાત કરી સાહેબ આપે કે સોયરાસિસ ચામડીનો જે હટીલો રોગ છે એમાં જે હોમિયોપેથિક જે સારવાર છે એ ખરેખર ખૂબ જ ઘણી અસરકારક હોય છે, અને આવા જે કોઈ પણ રોગીઓ હોય એમને 100% સોયરાસિસ એટલે કે જે ચામડીના દર્દો છે એ મટી જવાની સંભાવના છે અને મટી પણ જાય છે. તો આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને હઠીલા રોગો એમાંય ખાસ કરીને ચામડીના રોગોમાં જે ઉપચાર પદ્ધતિ છે હોમિયોપેથિક ઉપચાર પદ્ધતિ એ ખૂબ જ સરળ છે, સાદી છે અને ગમે તેવો રોગ હોય તો તે મટી જાય છે. તો એ વિશે આપે ખૂબ સરસ મજાની માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: હું પણ આકાશવાણી પરિવાર, વિઠ્ઠલભાઈ અને સર્વે શ્રોતા મિત્રોનો મને અહીં બોલાવવા બદલ આભાર માનું છું. થેન્ક યુ.
2: મિત્રો, આ હતો આજનો આરોગ્ય સુખાકારી કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપે સાંભળ્યા ચામડીના હઠીલા રોગોમાં હોમિયોપેથિક સારવાર, આ વિષયને આવરી લઈ ડોક્ટર મનોજ માકાણીની વિઠ્ઠલ મકવાણાએ લીધેલી મુલાકાત. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ. શરૂઆત કરીએ હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમથી.

મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળે જમીન આસમાન ફિલ્મમાં લતા મંગેશકર અને કિશોર કુમારનો સ્વર, ગીતકાર અંજાન, સંગીતકાર આર ડી બર્મન.

0: શ્રોતા મિત્રો, કિશોર કુમાર અને લતા મંગેશકરે ગાયેલા જમીન આસમાન આ ફિલ્મના ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. મિત્રો, સવારના 10:45 થવા આવી છે. પ્રસ્તુત છે સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ સ્નેહલ શેવડેને સાંભળશો. સુરેશ દલાલની રચના પ્રસ્તુત થશે. ગીતો સાંભળીએ તે પહેલા વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079 232

58490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07920328490.

શ્રોતા મિત્રો, સ્નેહલ શેવડે ગાયેલા આદિલની આ રચના સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. મિત્રો, થોડી ક્ષણોમાં મુખ્ય સમાચાર અપાશે.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજકોટમાં નેહલ શુક્લ મેયર, પરેશ પીપળિયા સ્ટેન્ડિંગ ચેરમેન અને દક્ષા વસાણી ડે મેયર બન્યા. વડોદરામાં ગીતા મકવાણા મેયર, ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ અને વર્ષા વ્યાસ સ્થાયી સમિતિના સભ્ય બન્યા. હવાઈ હુમલાને કારણે કુવૈતના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપી રહ્યા છે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી અને શાંતિ અને સુલેહ શાંતિ જાળવવામાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 10 અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે, વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. શ્રી શાહે અધિકારીઓને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિલોમીટરની અંદરના તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા જણાવ્યું. ગીરમાં 4 સિંહ બાળના મૃત્યુથી તંત્ર એલર્ટ થયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગંગટોકમાં સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ અર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનમાં નિયમિત દેખરેખ, જનભાગીદારી અને વિવિધ લાભાર્થીઓ સાથે સંકલન દ્વારા નક્કર પરિણામો સુનિશ્ચિત કરવા જણાવ્યું. શ્રી મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય કૃષિમંત્રી આજે નવી દિલ્હીમાં ખરીફ અભિયાન માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર ચોકીઓ અને કાંટાળા તારની વાડ લગાવવા 142.79 એકર જમીન સરહદ સુરક્ષા દળને સોંપી. અને ખેડૂતોને તાર ફેન્સિંગની સહાયમાં વધારો કરવાનો

0: રાજ્ય મંત્રીમંડળનો નિર્ણય. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: ૩૫૬.૬૬ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્ર, સવારના 11 વાગીને 2 મિનિટ થઈ છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

મિત્રો, કાર્યક્રમના આરંભમાં આપે આશા ભોસલે, અમિતાભ બચ્ચન અને શરદ કુમાર તથા સાથીઓનો સ્વર સાંભળ્યો ફિલ્મ ધ ગ્રેટ ગેમ્બલરમાં. કાર્યક્રમમાં આગળ સાંભળી આશા ભોસલે અને કિશોર કુમારનો યુગલ સ્વર. ફિલ્મ છે અપરાધ.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં આગળ સાંભળી લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં કાલા પથ્થર ફિલ્મનું ગીત.

નિશાન ફિલ્મમાં કિશોર કુમારને આપ સાંભળી રહ્યા હતા. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 11:30 થઈ રહી છે. હવે સાંભળીએ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ અદનાન સામી અને આશા ભોસલેને. ગીતના શબ્દો છે કભી તો નજર મિલાઓ.

0: સેનને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ એલિશા ચિનોયને.
1: Alicia International.

અલીશા ચિનોય અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગંગટોકમાં ગુલાબી બસ સેવાને લીલી ઝંડી આપી, જે ફક્ત મહિલાઓ માટે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગંગટોકમાં સિક્કિમ પોલીસને ભારતના રાષ્ટ્રપતિ પોલીસ કલર્સ અર્પણ કર્યા. ભાવનગરના મેયર તરીકે ઉષા તલરેજા, આણંદના દીપિકા પટેલ અને સુરેન્દ્ર

0: સુરેન્દ્રનગરના મેયર તરીકે રાકેશ રાઠોડની વરણી. અરવલ્લી જિલ્લા અદાલતે પોક્સોના આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% બેઠકો પર પ્રવેશ માટેની પ્રક્રિયા અંતર્ગત પહેલા રાઉન્ડ બાદ ખાલી પડેલી બેઠકો માટે શાળાની પસંદગી કરવા માટે આજે છેલ્લો દિવસ. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી. પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા સદસ્યો અને નગરપાલિકા તેમજ જિલ્લા તાલુકા પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોનો સન્માન સમારોહ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે યોજાયો. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે નાસ્તા બેઠક યોજી. બિહારના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વાવાઝોડા, વીજળી પડવા અને કરા પડવાના કારણે 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ. પંચમહાલની ગોવિંદગુરૂ યુનિવર્સિટીએ દર સોમવારે નો વ્હીકલ ડે ઉજવવાનો નિર્ણય કર્યો. રાજ્યમાં 30 મેથી 2 દિવસ વરસાદની આગાહી. ઇબોલા વાયરસ અંગે રાજ્ય સરકાર સતર્ક હોવાનું અને નાગરિકોએ ગભરાવાની જરૂર નહીં હોવાનું જણાવતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા. આઈપીએલ ક્રિકેટની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય. હવે ગુજરાત ટાઇટન્સ સાથે ટક્કર થશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર.
1: નમસ્કાર. આકાશવાણી કે ગૌરવશાળી 90 વર્ષો કે ઉપલક્ષ મેં પ્રસ્તુત હૈ સુર સંગાત, એક વિશેષ શ્રૃંખલા જહાં સુર સાધના ઓર સંસ્કૃતિ કા અદભુત સંગમ હો. આજ કે સંગીતમય કાર્યક્રમ મેં હમારે સાથ હૈ એસી વિશિષ્ટ કલાકાર જિન્હોને ખ્યાલ, ગઝલ, ભજન, બેલે, સંગીત ઓર શાસ્ત્રીય ગાયકી કે માધ્યમ સે સંગીત સાધના કો નઈ ઊંચાઈયા દી. પટિયાલા ઘરાના કી સમૃદ્ધ પરંપરા, આકાશવાણી સે દશકો પુરાના આત્મીય રિશ્તા ઓર દેશ વિદેશ કે મંચો પર ભારતીય સંગીત કી અનુપમ પ્રસ્તુતિ, ઉનકી યાત્રા કેવલ એક કલાકાર કી નહીં બલ્કી ભારતીય સાંગીતિક વિરાસત કી યાત્રા હૈ. આઈએ સ્વાગત કરતે હૈ હમારી આજ કી વિશિષ્ટ અતિથિ શ્રીમતી સુમિત્રા રોય ચૌધરીજી કા. સ્વાગત હૈ આપકા આકાશવાણી અમદાવાદ કે સ્ટુડિયો.
2: તો મેં ભી પ્રણામ કરતી હું આકાશવાણી કો. યે મેરા અપના અનુભવ હૈ. એકચ્યુઅલી જબ તક હમ સરેન્ડર નહીં હો તબ તક કોઈ કામ નહીં હોતા હૈ, અચ્છી તરહ સે નહીં હો પાતા હૈ. તો ઇસીલિયે મેં બહોત પ્રસન્ન હું. કઈ બાર મેં બડોદા સે આનંદ સે આતી રહી હું, ગાતી રહી હું. યહાં કે જો સંગીતકાર હૈ, યહાં કે જો મ્યુઝિશિયન્સ હૈ, હમારે કમ્પોઝર હૈ, ઉનકે સાથ બહોત આત્મીય રિશ્તા રહા હૈ હમેશા. તો લેકિન ઇસ બાર બહોત

0: ખૂબ સરસ મેડમ, તમારો જોશ આવો જ રહે. આપ આવ્યા આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં, આપનો ખૂબ ખૂબ આભાર.
1: આપ લોકો કો સબકો બહોત ધન્યવાદ કે મેરે કો ઇસ લાયક આપ લોકો ને સમજા કે વર્ષો બીત ગયે લેકિન અગર અભી ભી આપ લોકો કે સાથ આપ લોગ મતલબ મોનિટર કે ઇસ પાર બેઠ કે કુછ ગા સકતી હું તો યે મેરે લિયે.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: સહિયાર કાર્યક્રમની રાહ જોતી સૌ વાલી બહેનો અને સર્વે શ્રોતાઓને કૃપા જીવરાજાની
4: અને ભાવના દોશીના નમસ્કાર. આપનું આપના મનપસંદ કાર્યક્રમ સહિયારમાં ખૂબ ખૂબ સ્વાગત છે. કૃપાબેન, ઉનાળાની આ સિઝન આવી ગઈ છે અને વેકેશનનો પણ માહોલ છે, એટલે ઘરમાં બાળકોને રજાઓ હોય અને કંઈક કંઈક અવનવી પ્રવૃત્તિઓ આપણી બહેનો કરી રહી હશે.
3: હા, અને સાથે સાથે અથાણા પણ છે.
4: હા,
3: તો એ પણ એમાં પણ વ્યસ્ત હશે બહેનો.
4: હા, અને બહેનો છે ને એની જવાબદારી બાળકો પ્રત્યે પણ હોય છે, એટલે વેકેશન હોય એટલે બાળકોને પણ સાચવવાના હોય, તો આ બધી જ પ્રવૃત્તિમાં આપણી બહેનો વ્યસ્ત હશે.
3: અને એમને ભણવાનું તો અત્યારે બંધ હોય તો વિવિધ પ્રકારની કઈ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવાને એક મોટું કામ થઈ જાય છે. ઓ ભાવનાબેન.
4: હા, અને કૃપાબેન, ત્યારે છે ને વિચાર આવે કે આપણું બાળક ઘરે હોય છે ત્યારે આપણે એને કઈ રીતે સાચવવું એ આપણે વિચાર કરતા હોઈએ છીએ, તો શાળામાં જયારે એ જાય છે ત્યારે જે શિક્ષક છે એ કઈ રીતે આટલી કલાક આપણા બાળકને સાચવતા હશે.

0: સાચે હું એ આપણે વિચાર કરતા હોઈએ છીએ. તો શાળામાં જયારે એ જાય છે ત્યારે જે શિક્ષક છે એ કઈ રીતે આટલી કલાક આપણા બાળકને સાચવતા હશે,
1: કેટલા બધા બાળકો હોય શાળામાં.
0: હા, અને એ જવાબદારી છે ને એ ખૂબ જ મહત્વની છે, કારણ કે બાળકનું છે ને શાળાનું જીવન અને જે શિક્ષકો તેને શિક્ષણ આપે છે તેનું મહત્વ ખૂબ હોય છે.
1: અને એમના જીવનનું ઘડતર આમ કહીએ ને તો શાળાથી જ શરૂ થઈ જાય.
0: હા,
1: તો આ વાત કરીને આપે તો મને એક સરસ મજાની રચના યાદ આવી.
0: હા હા,
1: કિસીને શિક્ષક સે પૂછા ક્યા કરતે હો આપ, શિક્ષક કા સુંદર જવાબ. સુંદર સુર સજાને કો સાઝ બનાતા હું, નો સીખીએ પરિંદો કો બાઝ બનાતા હું.
0: ક્યા બાત,
1: ચુપચાપ સુનતા હું શિકાયતે સબકી, તબ દુનિયા બદલને કી આવાઝ બનાતા હું. સમંદર તો પરખતા હે હોંસલે કી કશ્તીઓ કો, ઓર મેં ડૂબતી કશ્તીઓ કો જહાઝ બનાતા હું.
0: વાહ વાહ,
1: બનાયે ચાહે ચાંદ પે કોઈ બુર્જે ખલીફા, મેં તો કચ્ચી ઈંટો સે હી તાજ બનાતા હું.
0: ક્યા બાત હૈ, ખૂબ જ જે આ તમે પંક્તિઓ વાંચીને એ ખરેખર અર્થપૂર્ણ છે, કારણ કે આપણા બાળકને એક યોગ્ય નાગરિક બનાવે છે, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો સમજાવે છે, સામાજિક રીતે જવાબદારી છે એ સમજાવે છે, એ બધું જ એક શિક્ષક કરે છે. અને આપણે બહુ સાંભળ્યું છે કે એક શિક્ષક છે ને એ ક્યારેય સામાન્ય નથી હોતો, તો આવા જ એક શિક્ષક છે એ આજે આપણા સહિયર કાર્યક્રમમાં મહેમાન બન્યા છે.
1: હા, અને તે છે સોનલબેન ચોથાણી, જેઓ જસદણથી આવ્યા છે. અને તેમનો થોડો પરિચય આપું ને તો તેઓ જસદણમાં શ્રી તક્ષશિલા વિદ્યા મંદિરના પ્રિન્સિપલ છે અને શિક્ષણ કાર્યમાં તેઓ લગભગ 26-27 વર્ષથી જોડાયેલા છે. અને આ સાથે સાથે તેઓ જસદણમાં નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલા છે અને એમાં વિવિધ નારી ઉત્કર્ષની પ્રવૃત્તિઓ પણ કરે છે.
0: વાહ,
1: તો આજે આજના કાર્યક્રમમાં આપણે તેમની જીવન યાત્રા વિશે, એમની શિક્ષણ યાત્રા વિશે થોડી માહિતી મેળવીએ.
0: ચોક્કસ સોનલબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: નમસ્કાર.
2: નમસ્કાર
0: સોનલબેન, જ્યારે આપ શિક્ષિકા છો અને ઘણી બધી પ્રવૃત્તિ પણ કરી રહ્યા છો, તો સૌપ્રથમ એ પૂછવાનું મન થાય કે જે આપની જે શિક્ષણ ક્ષેત્રની યાત્રા છે, બાળકોને ભણાવવાની યાત્રા છે, એ કઈ રીતે શરૂ થઈ?
2: આમ તો મારી શિક્ષણની સફર યાત્રા છે 1999 શરૂ થઈ છે. એ વખતે મેં ધોરણ 12 પૂરું કર્યું અને ઘરની પરિસ્થિતિ એવી હતી કે મોટી બેનને બીબીએ રનિંગ હતું, એટલે માતા પિતાની એવી આશા કે ભાઈ એક બેન ભણે છે તો હવે તારું છે ને બંને બહેનોનું ભણવાનું જે કઈ છે ખર્ચ ઉપડશે નહીં, એટલે તારી છે ને અત્યારે હવે સ્ટોપ કરી દેવાનું છે. પણ ત્યારે શું હોય કે આપણી હઠાગ્રહ, કારણ કે પહેલેથી ભણવાનો પૂરેપૂરો શોખ, એટલે હઠાગ્રહ એટલી ને કે કાનમાં જે ઓલી બુટી પહેરાવી હતી ને સોનાની, કાઢીને ઘા કરી દીધો અને 3 દિવસ સુધી જમી નહીં. પછી મમ્મીને એમ થયું કે નહીં, ના ના હવે એને ભણવું જ છે ને તો ભણવા દો. પછી બેનને હોસ્ટેલમાં ન મૂકી અને બંને બહેનોએ અપડાઉન કરી અને બીકોમ પૂરું કર્યું અને માતા પિતાને સહાય થાય એટલા માટે નાના એવા ટ્યુશનથી શરૂઆત કરી.
0: બરાબર,
2: આવી રીતે સફર યાત્રા શરૂ થઈ.
0: બરાબર,
1: પછી આ શાળા બનાવવાનો અને એમાં કાર્યરત થવાનો વિચાર કઈ રીતે આવ્યો? કારણ કે તમે જ્યારે કોઈ પણ નાનું કાર્ય કરો છો એ નાની જવાબદારી છે, પણ આટલી મોટી શાળા સંભાળવી એ ખૂબ કપરું કામ છે, તો એમાં કઈ રીતે જોડાયા?
2: એ સમયે 2000 વર્ષની અંદર મારા હસબન્ડે શાળા શરૂ કરી અને એની સાથે અમે બંને સાથે રહીને જ શાળા ચલાવતા હતા. પછી ધીમે ધીમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા એટલે બધાનું કેવું એમ થતું કે ભાઈ હવે આપણે ગામડે રહેવું નથી. એ સમયની અંદર અમરેલી જિલ્લાની લુણીધાર ગામની અંદર અમે ખૂબ સરસ શાળાનું કાર્ય ચલાવતા હતા અને સંસ્થા ચલાવતા હતા. પછી ત્યાંથી 2012 જસદણમાં આવી અને જોઈન્ટ ફેમિલીમાં સાથે રહી અને તક્ષશિલા વિદ્યા મંદિરનો પાયો નાખ્યો અમે.
0: બરાબર, અને આટલા વર્ષથી આપ આ શિક્ષણ કાર્ય કરી રહ્યા છો, તો આપનો અનુભવ કેવો છે? અત્યારના વિદ્યાર્થીઓ કેવા પ્રકારના છે? શિક્ષણ પ્રત્યે એમનું વલણ શું છે? શું લાગે છે આપને?
2: હવે આટલા વર્ષના અનુભવ પછી એમ થાય કે શિક્ષણ જગતની અંદર આવ્યા પછી એમ થાય છે કે જો બેસ્ટ એક નાગરિક તૈયાર કરવો છે, એક બાળકને તૈયાર કરવો છે, સારો સમાજ તૈયાર કરવો છે, તો આપણે પહેલા

0: બાળકને તૈયાર કરવું પડશે.
1: બરાબર.
0: આમ તો દરેક માતા પિતાનું એવું હોય છે કે પોતાના બાળકને 5 વર્ષનું થાય ત્યાં સુધી જો એને બજારે શાકભાજી લેવા જવું હોય ને તો એ તે પોતાના બાળકને બાજુવાળાના ઘરે પણ મૂકતા નથી. એનો માતા પિતાનો જીવ નથી ચાલતો. અને એ જ બાળકને જ્યારે એ સીધા જ શાળામાં શિક્ષકના હાથમાં મૂકી દે છે ત્યારે આપણે એક શિક્ષક તરીકે વિચારવાનું ઈ જ રહે કે એને આપણા શિક્ષક પ્રત્યે કેટલો વિશ્વાસ છે કે જે પોતાના બાળકને ક્યાંય 5 મિનિટ રમવા નહીં મૂકે પણ એ બાળકને ડાયરેક્ટલી 5 કલાક માટે શાળામાં મોકલી દે છે.
1: બરાબર.
0: એટલે પેલા તો એ માતા પિતાના વિશ્વાસને લઈને જ આપણે એ બાળકને તૈયાર કરવાનું છે, એક સારો નાગરિક બનાવવાનો છે. ત્યારથી એવું એક આપણો ઓપિનિયન હોય છે ને શિક્ષક એ રીતે ચાલે છે.
2: અને આપ અત્યારે જે આ શિક્ષણ કાર્ય ચલાવો છો તો એમાં અને જે પહેલાની શિક્ષણ પદ્ધતિ જ્યારે આપ નાના હો અને જે શિક્ષણ કાર્યમાંથી પસાર થયા હો એમાં કેટલો તફાવત છે? કારણ કે ત્યારની જે પરીક્ષા પદ્ધતિ કહો, શિક્ષણ પદ્ધતિ કહો, વાંચન પદ્ધતિ કહો એ એકદમ અલગ હતી અને હવેનો જે યુગ છે ને એક સ્પર્ધાત્મક યુગ છે જેમાં તમારે સતત એક વર્તમાન સાથે જોડાયેલા રહેવું પડે. કંઈક ને કંઈક નવું આપણે પણ પહેલા શીખવું પડે પછી તમે બાળકને શીખવી શકો. તો એ તમે કઈ રીતે મેનેજ કરો છો અને એમાં કેવો તમને તફાવત જોવા મળે છે?
0: હવે આમ ગણીએ તો આજથી 20 વર્ષ પહેલાનું શિક્ષણ અને અત્યારનું શિક્ષણમાં બહુ બધો તફાવત છે. કારણ કે ત્યારનું શિક્ષણ એવું હતું કે બાળકને શાળાની અંદર ભણવા બેસાડી દીધું એટલે માતા પિતા પોતાની રીતે કામ કરતા હતા અને બાળક શાળાએ ગયું એટલે પછી 2-4 વર્ષમાં એ બાળક પોતે જાતે લેશન કરશે અને બધું જાતે કરતા શીખે છે. જ્યારે અત્યારનું બાળક એવું છે કે માતા પિતાએ જ્યારે શાળામાં એને મૂક્યા પછી પણ માતા પિતાની પૂરેપૂરી જવાબદારી છે કે બાળકને હોમવર્ક કરાવવું. શાળાએ ગયા પછી અત્યારનું શેડ્યુઅલ પણ શાળાનું એવું હોય છે કે કંઈક ને કંઈક પ્રવૃત્તિ શાળામાંથી અન્ય પ્રવૃત્તિ કહેતા હોય અને માતા પિતાને પણ આમ જોતા એવું લાગે કે મોડર્ન માતા પિતાને પણ સાથે અભ્યાસ કરવો પડે છે જે એને પહેલાના સમયમાં નહોતો કર્યો.
1: બરાબર.
2: એટલે એમને પણ શીખતા રહેવું પડે છે સાથે સાથે અને બાળકોને પણ શીખવાડતા રહેવું પડે છે.
1: અને કૃપાબેન, આપણે કોઈ પણ મોટી વ્યક્તિને જોઈએ ને તો એના જીવનમાં એ સૌથી વધારે યાદગાર સમય છે ને એ એના બાળપણનો હોય છે અને એ ક્યારેય પોતાના શિક્ષકને નથી ભૂલતા કે કોઈ પણ એને યાદ કરવાનું કે સફળતાની વાત આવે તો એ સૌ પ્રથમ પોતાના શિક્ષકને જ યાદ કરે છે. અને સોનલબેન, બીજી પણ એક વાત મને પૂછવાનું મન થાય કે માતા પિતાની જે અપેક્ષા હોય છે કે પોતાનું બાળક આ રીતે ભણે, આટલું આગળ આવે, એના વિશે થોડુંક વાત કરો.
0: જ્યારે તમે આ વાત કરો છો ત્યારે મને એક વસ્તુ આજના વાલીઓને કહેવાનું મન થાય કે અત્યારના વાલીશ્રીઓ છે એ પોતાના બાળકને ભૌતિક સુવિધાઓ ખૂબ જ પૂરી પાડે છે.
1: બરાબર.
0: પોતાના બાળકને સમય આપતા નથી. એટલે આજ તો આજના સમયમાં ખાસ તો આપણે આપણા બાળકને મિલકતના વારસદાર નહીં પણ સદગુણના વારસદાર બનાવવાની જરૂર છે. કારણ કે અત્યારના માતા પિતા મોબાઈલમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે અને પોતાના ઘરકામમાં પણ એટલા બધા વ્યસ્ત છે કે બાળકને ભૌતિક સુવિધાઓ બધું પૂરી પાડશે પણ એના માટે સમય કાઢી શકતા નથી. તો આજના વાલીશ્રીઓને ખાસ તો એ જ કહેવાનું થાય. અને બીજી એક વસ્તુ એ પણ કહેવાનું મન થાય કે આજના પેરેન્ટ્સ છે ને એ પોતાના બાળકની સરખામણી છે ને અન્યના બાળકની સાથે બહુ જ કરતા હોય છે. બાજુના ઘરેના બાળકોની અથવા તો પોતાના નાના મોટા ભાઈ બહેન હોય ને તો એની પણ બહુ સરખામણી કરતા હોય છે. એટલે ત્યારથી જ બાળક નાનું હોય ને ત્યારથી જો 2-3 ભાઈ બહેન હોય અને એકાદ ભાઈ બહેન હોશિયાર હોય તો તરત જ સરખામણી કરશે. એટલે પેલા બાળકને શું થાય કે નાનપણથી જ એને નેગેટિવ વિચારો આવી જાય છે અને ખરેખર એની અંદર જે છુપી શક્તિ છે ને એ પોતે બહાર કાઢી શકતા નથી. પછી થાય એવું કે ઘણી વખત એક ઘરેથી જ્યારે માતા પિતા નેગેટિવ કે શાળાની અંદર ઘણી વખત શિક્ષક પણ આવું જ વર્તન કરતા હોય છે કે શિક્ષક પોતે પણ બીજા બાળકો સાથે સરખામણી કરે છે. જ્યારે બંને બાજુથી એ બાળકને નેગેટિવ પોઈન્ટ મળે ને એટલે એ બાળકનો ખરેખર જે વિકાસ થવાનો છે ને એ નથી થઈ શકતો અને રૂંધાઈ જાય છે. એટલે મારું કહેવાનું ખાસ એ જ છે કે દરેક બાળકની અંદર છે ને ઈશ્વરે કંઈક ને કંઈક શક્તિ છુપાયેલી ઉપરથી મોકલા જ છે એ રીતે. તો પછી માતા પિતાએ એની અંદર જે કાંઈ શક્તિ છે ને એ શક્તિને ખીલવવાનો પ્રયાસ કરે અને બાળક છે એ કંઈક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશે.
1: બરાબર. અને દરેક બાળક તો કઈ ડોક્ટર કે એન્જિનિયર બનવાનું નથી પરંતુ એનામાં કંઈક ભગવાને મૂકેલું છે તો એ પ્રમાણે એનો વિકાસ થશે.
2: અને અત્યારના સમયમાં આમ જોઈએ ને તો ઘણા બધા વિકલ્પો પણ ઉપલબ્ધ છે, જેમ કે તમારી પાસે ઘણી બધી પસંદ

0: પસંદગીઓ છે, કયા કોર્સમાં જવું, કયા કોર્સમાં જઈને પણ તેમાં વિવિધ પ્રકારના અલગ અલગ ક્ષેત્રમાં તમે તમારી કાબેલિયત કરી શકો, તો એ પ્રમાણેની સ્કિલ જો તમે ડેવલપ કરો ને તો એ ખરેખર બાળકને વધારે મદદરૂપ થઈ શકે એવું મારું માનવું છે. તો આ બધા વિશે પણ આપણે માહિતી અને માર્ગદર્શન આપણા શાળા લેવલે આપી શકીએ એ વિશે શું આપના મંતવ્યો છે? જેમ કે બાળકમાં કઈ સુષુપ્ત શક્તિ છે તો માતા પિતા ઘણીવાર સમજી નથી શકતા, તો શાળામાં એ શિક્ષકોની કઈ રીતે જવાબદારી બને છે?
1: હવે ઘણી વખત બાળકનું કેવું હોય છે કે શિક્ષક ક્લાસ લેતા હોય ને, બાળકને માનો કે એકાદ બાળક એમાં એવું હોય કે એને ચિત્રમાં જ રસ છે, તો ગણિતનો વિષય ચાલુ હશે ને તો એ જો ખરેખર સાચો શિક્ષક છે ને એ સમજી શકશે. અહીંયા ગણિતની પ્રવૃત્તિ ચાલતું હોય પણ એ બાળક પોતે ડ્રોઈંગ જ કરતો હોય, તો ઘણી વખત આવું બનતું હોય તો એ શિક્ષકે એના પેરેન્ટ્સને ઓફિસમાં બોલાવીને એની સાથે વાત કરવી જોઈએ. અને ઘણી વખત એવું થાય કે પછી એના પેરેન્ટ્સ એવું કહેતા હોય કે ભાઈ મારા બાળકને ગણિતમાં માર્ક્સ નથી આવતા એમ, પણ તો એવા માતા પિતાને આપણે શાળામાં બોલાવી અને એને નાનપણથી જ એને એની અંદર જે કઈ ચિત્રની કળા છે, છુપી શક્તિ છે, એ બહાર કાઢવા વિશે એના માતા પિતાને વાત કરીએ, એને એ પણ કહીએ કે તમે આને સરસ મજાની ડ્રોઈંગ બુક લઈ દો, અમે પણ થોડીક મદદ કરશું. અને એમ કરતા કરતા આ બાળક છે એ એમાં પણ પોતાનું કૌશલ્ય બતાવીને એક આર્ટિસ્ટ બની શકે છે.
0: હા, ખૂબ સાચી વાત છે. અને આપની જે આ શિક્ષણ યાત્રા છે એ આમ જોઈએ ને તો સરળ શબ્દોમાં તમે વર્ણવી, પણ એ ખરેખર અઘરું કાર્ય છે. અને તમારા પરિવારે એમાં કઈ રીતે તમને સહયોગ આપ્યો? કારણ કે પરિવારના સહયોગ વિના તો આ શક્ય જ નથી.
1: આ બાબતમાં તો જો હું કહું તો મારા પરિવારનો પૂરેપૂરો સપોર્ટ છે. પહેલેથી સતત મને કોઈ પણ ગ્રુપમાં જોડાવવું હોય કે કંઈ પણ હોય, અને શિક્ષણની અંદર પણ જ્યારે એમ કે બહેનોનું આપણું એવું હોય કે સાંજનો સમય થયો અને થાકી ગયા તો સૂઈ ગયા, પણ રાત્રે ઉઠીને પણ 2 વાગે ઉઠીને પણ મને જો કોઈ બાળક મારા મગજમાં આવ્યું કે ભાઈ આ બાળકને આ જે ગઈકાલે આપણે આ શીખવું પણ એના મગજમાં બેઠું નહોતું, તો એના માટે હવે આવતીકાલે આપણે એના માટે શું વિચારવું, તો એ વિશે પણ મનોમંથન ચાલતું હોય ને હું બુક લઈને બેસી જાઉં કંઈક લખવા, કે પછી આખી રાત ક્યારેક ઘણી વખત એવું પણ બને કે લાઇટ ચાલુ રહે સવાર સુધી, પણ મારા હસબન્ડે કે કોઈ દિવસ એમ નથી કીધું, અને ખરેખર એનો પૂરેપૂરો સપોર્ટ મળેલો છે. અને કઈક એવું સોલ્યુશન હોય તો હું ઘરે આવીને તરત જ વાત કરું કે ભાઈ આજે આ બાળક એટલું હોશિયાર છે અને છતાં એના માતા પિતાની અપેક્ષા કઈક વધારે છે, તો એના માટે પણ મને ઘરેથી ઘણો બધો સપોર્ટ મળેલો છે. અને કોઈ પણ બાળક કે પેરેન્ટ્સની એની અંદરનું કઈ મનોમંથન હોય ને તો હું બીજે દિવસે કોઈ પણ રીતે એનું સોલ્યુશન કરી દેવાનું, કે જેથી કરીને માતા પિતાને પણ એના બાળક પ્રત્યે કઈ નેગેટિવ વિચાર ન આવે, અથવા તો શાળા પ્રત્યે પણ કે એના વર્ગ શિક્ષક પ્રત્યે પણ એવો નેગેટિવ વિચાર ન આવે. અને ખાસ તો આપણો હેતુ એ જ છે કે એનું બાળક છે એ વધારે ને વધારે આગળ વધે અને સારું પરિણામ લાવે, અને સાથે સાથે સંસ્કાર લાવે એ વધારે મહત્વનું છે. સંસ્કારનું સિંચન કરવું એ ખૂબ જરૂરી છે, કારણ કે આપણે અત્યારે સંતાનોનું એવું લાલન પાલન થઈ ગયું છે ને કે કહેવાનું આપણને મન થાય કે સંતાનોને છે ને કેવળ ખાલી ગુલાબના છોડનો જ નહીં, ખાલી ગુલાબનો અનુભવ જ નહીં પણ એને એની સાથે સાથે એને કાંટાનો પરિચય પણ આપે.
2: બરાબર.
1: તેમને મોટર બાઈક તમે ભલે આપો પણ 10-15 કિલોમીટર ચાલી શકે ને એવી તૈયારી પણ બાળકને એવું પણ તમે શીખવો કે લાલન પાલન ભલે થાય પરંતુ સમય પાલન, વચન પાલન અને નિયમ પાલન પણ એટલું જ જીવનમાં જરૂરી છે
2: ખરેખર. અને આ બધી આપે જે વાત કરી ને એમાં બાળકના કે વિદ્યાર્થી જે હોય એના માતાનો ખાસ ફાળો હોય છે, કારણ કે વધારે સમય બાળક છે એ ઘરમાં રહીને માતા સાથે વિતાવતું હોય છે, તો જે માતાઓ છે એને આપ શું કહેવા માંગશો કે એમણે કઈ રીતે એમની સાથે વર્તન કરવું જોઈએ, એમની શું જવાબદારી છે, એના વિશે થોડી વાત કરો.
1: આમ તો જોઈએ ને તો આમ માતાની અપેક્ષા એવી જ હોય છે કે પોતાની અપેક્ષા છે ને એના કરતા કંઈક વિશેષી બાળક પાસેથી લેવા માંગે છે, કે મારા બાળકની ક્ષમતા છે એ પ્રમાણે નહીં પણ ક્ષમતા કરતા પણ કંઈક વધુ પોતાના બાળકમાં ઈચ્છે છે, ત્યારે આપણને એના માતા પિતાને એવું પણ કહેવાનું મન થાય કે તમે છે ને ખાસ કરીને તમારા બાળકને મહેકાંગલા ન બનાવતા, એ પણ તમે એને થોડુંક ટાઢ તાપ ભૂખ તરસ વેઠી શકે એવા પણ બનાવો, બરાબર એને ખવડાવો પીવડાવો બધું જ કરો, પણ સાથે સાથે ખાલી આપણે એને મિલકતના વારસદાર નથી કરવાના અને

0: તમે તમારા બાળકની અંદર ઘણી વખત બાળક કઈક બોલતું હોય છે ને તો મમ્મી ઘણી વખત સાંભળતા નથી હોતા, અને બેસને હવે એમ કહીને બાળકને તરછોડી દે છે, ત્યારે એમ કહેવાનું મન થાય કે નહીં, તમે ગમે એવું નાનું બાળક છે ગમે એવું તમે એની વાત પૂરેપૂરી સાંભળો. ઘણી વખત આપણે એવું પણ જોયેલું હોય છે કે એના મમ્મી મૂકવા આવતા હોય છે ને તો મમ્મીના હાથમાં મોબાઈલ હોય છે, બાળક એની પાસે બાજુમાં ચાલીને આવતું હોય છે, ત્યારે એક શિક્ષક તરીકે અંદરથી એટલો આમ ધ્રાસકો પડે ને, એમ થાય કે કમસે કમ તમે રસ્તામાં આવો છો તો તમે બાળકની સાથે વાત કરતા જાઓ, વાતો શેર કરતા જાઓ, કોઈ તમે શાળા વિશે વાત કરો કે હોમવર્ક વિશે વાત કરો કે ઘરની વાત કરો, પણ તમે જો બાળક સાથે થોડો ઘણો સમય વિતાવતા રહેશો ને તો બાળકને આમ વધારે ને વધારે પ્રોત્સાહન મળશે ને આગળ વધશે,
1: એને ખીલવાનો મોકો મળશે.
0: ખીલવાનો મોકો પૂરેપૂરો મળશે.
1: તો આ ખૂબ સરસ આપ કાર્ય કરો છો, તો મને એવું લાગે છે તમે તમારી જે બધી વાતો કરીને તો તમને તમારી દિનચર્યા વિશે જાણવાનું મને મન થાય છે, કારણ કે આ જે બધી તમે પ્રવૃત્તિઓ કરો છો ને એમાં મને એવું લાગે છે કે તમારું વ્યસ્ત ખૂબ જીવન હશે, તો એ વિશે થોડી વાત કરો. કારણ કે આજકાલ કેવું હોય છે કે લોકોને એક ફરિયાદ છે કે મારી પાસે સમય નથી, તો આપણે સમયનું આયોજન કેવી રીતે કરવું જોઈએ, કારણ કે સમય તો બધા પાસે સરખો હોય, પણ એમાંથી પણ આપણી આવી પ્રવૃત્તિઓ કરી કઈ રીતે કરવી, અથવા આપણને કોઈ એવી ઈચ્છા છે તો આપણે એમાં મેનેજમેન્ટ કઈ રીતે કરવું?
0: હવે આમ તો મારી દિનચર્યાની વાત કરું તો સવારમાં 4 વાગ્યે તો ઉઠી જવાનું અને 5 થી 6 ડેઈલી યોગા ક્લાસીસમાં જઈને કરવાનું, જો ના જઈ શકીએ તો ઘરે પણ એટલો સમય તો વિતાવવાનો, અને ત્યાર પછી 7 વાગ્યાથી મારું કન્ટિન્યુ શાળાનું વર્ક શરૂ થાય છે તો 1 વાગ્યે પૂરું થાય છે, અને 2 વાગ્યાથી પાછું કન્ટિન્યુ શાળાએ જવાનું, પાછું 3:30 થી ક્લાસીસ ચલાવું છું, એટલે એમાં પણ બાળકોને સતત ક્લાસ હોય છે, અને ત્યાર પછી સાંજના સમયમાં 2 કલાક આમ તો વિચારીએ તો આપણા બાળકો સાથે અને ઘરના સભ્યો સાથે વિતાવીએ છીએ, પણ આ જે મારું કઈ રૂટીન લાઈફ છે ને એ રેગ્યુલર, એમાં હું કોઈ દિવસ આમ તિરાડ પડવા દેતી નથી, કારણ કે આનો સંદેશો છે ને મારે મારા બાળકોને આપવાનો છે, મારા શાળાના બાળકોને, કારણ કે બાળકો પણ ઘણી વખત એમ કહેતા હોય છે કે ભાઈ મેડમ અમે આમ ગયા ને તો હોમવર્ક ન થયું કે આમ ન થયું, અથવા ક્યારેક ખોટું પણ બોલતા હોય છે, ત્યારે બાળકોને એમ કહીએ કે જો ગમે એમ થાય પણ ક્યારે ખોટું બોલવાનું નહીં, એમ સત્યનો આશરો લેવાનો અને જે છે એ સત્ય કયો, કારણ કે સમય છે એ બધાની આગળ છે. ઘણી વખત અત્યારે વર્તમાન સમયમાં જોઈએ ને તો આમ તો પેરેન્ટ્સ ઘણી વખત બાળકને કહી દે છે કે તમે આમ જવાબ દઈ દેજો, ત્યારે હું તો ખરેખર છે ને બાળકને જ સમજાવું છું, ભલે મમ્મી પપ્પાએ કીધું ને એ વાત સાચી હશે, પણ છતાંય બાળકને એમ જ શીખવીએ આપણે કે ભાઈ જે સત્ય છે ને એ કહી દેવાનું, કોઈ દિવસ શાળાએ આવીને ખોટું નહીં બોલો, અને જે ગુણ આપણો એક વખત આપણામાં આવ્યો અને એ છે કે જો બાળકને વાત એ કરીએ કે તમે જો 1 વખત ખોટું બોલશો ને તો તમારે 100 વખત ખોટું બોલવું પડશે,
1: બરાબર,
0: અને છતાંય ખોટું એ ખોટું જ રહેશે, એટલે કોઈ પણ તમારી અંદરની કઈ મૂંઝવણ છે જે કઈ છે શિક્ષકને એક માતા તરીકે આવીને તમારે બધી જ વાત કરવાની, તમારે ઘરની અંદર કઈ પ્રોબ્લેમ છે, હોમવર્ક નથી, કઈ નથી આવડતું કઈ, તો એક શિક્ષકને તમે બિંદાસ વાત કરો,
1: બરાબર, એટલે એમ કહે ને કે બાળકો જે આપણે એમને સૂચના આપીએ ને એના કરતા એ જોઈને વધારે અનુકરણ કરીને વધારે શીખતા હોય છે, એટલે એક સાચું ઉદાહરણ આપવા માટે પણ આપણે એટલું પાલન આપણે પણ પહેલા કરતું રહેવું પડે.
0: મેડમ મોન્ટેસરીએ પણ એક આખા વિશ્વને એક શિક્ષણની અદ્ભુત દિશા આપી છે કે હે ઈશ્વર મને મારા બાળકને સમજવાની શક્તિ આપજે, એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકને આપણી સામે આવીને ઉભું રહે, અથવા ઘણી વખત એવું પણ બને કે આપણને ન જોવે ને તો એ બાળક ક્યાંક ગોતતું હોય છે, આજે આ ટીચર આવ્યા નથી, પણ ત્યારે આપણે સમજીએ અને બાળકની વ્યથા પણ જાણીએ અને બાળકની અંદર જે કાંઈ છે એને પણ શક્તિને ઓળખીએ અને વધુ ને વધુ જેટલો બાળકનો વિકાસ થાય એવો પ્રયત્ન કરીએ, અને ખાસ એક બહેનોને માતા તરીકે એક એની એવી વાત હોય છે કે અમને સમય મળતો નથી, પણ મારું કહેવાનું થાય કે ઈશ્વરે બધાને સમય સરખો જ આપ્યો છે, બધાને 24 કલાકનો સમય આપ્યો છે, પણ સમયનો સદુપયોગ કરતા શીખીએ તો ખરેખર આપણે જીવનમાં આગળ વધીશું.
1: અને આ સાથે સોનલબેન તમે અન્ય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા છો, જસદણમાં જે નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે એમાં પણ આપ કાર્યરત છો, તો એના વિશે પણ થોડી વાત કરો.
0: હવે જસદણમાં જે નારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે તેમાં પણ અમે જે ગરીબ વર્ગની બહેનો છે

0: என்ன વર્ષની અંદર સીવણ ક્લાસ કરાવીએ છીએ, બ્યુટી પાર્લરના ક્લાસ પણ કરાવીએ છીએ, અને ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન 2 વર્ષે એકાદ વાર એ પણ કરાવીએ છીએ.
1: વાહ, એટલે ઘણી બધી પ્રવૃત્તિઓમાં એક સાથે આપ જોડાયેલા છો. અને આ સાથે આમ કહીએ ને કે શિક્ષકનું કાર્ય ક્યારેય, તમે જે વાત કરી ને કે એ સામાન્ય નથી
2: હોતું,
1: એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે જેની સાથે વાત કરી એમણે પૂરું પાડ્યું છે. તો આ સાથે સોનલબેન, આપણે કાર્યક્રમ પૂરો કરીએ એ પહેલા સર્વે શ્રોતાઓને આપ કોઈ સંદેશ આપવા ઈચ્છો છો?
0: હવે અંતે મને એક સરસ, આમ તો ગાવાનો મારો શોખ છે
1: જી,
0: એટલે એ શોખને લઈને એમ થાય કે એક પ્રેરણા મળી રહે એવું કંઈક હું ગીત ગાવા ઈચ્છું છું.
2: ચોક્કસ.

0: વાહ વાહ, ખરેખર આ પંક્તિમાંથી આપણને ઘણું બધું શીખવાનું મળે છે કૃપાબેન.
1: હા, અને એમ કહીએ ને કે શિક્ષકોનું ઋણ આપણે કોઈ દિવસ ચૂકવી ન શકીએ, તો એ ખૂબ સાચી વાત છે. અને એમણે ચિંધેલા માર્ગ પર બસ જો આપણે ચાલીએ ને તો આપણું જીવન સફળ બને એ ચોક્કસ વાત છે.
0: અને કૃપાબેન, આટલી સરસ આપણે માહિતી સાંભળી, આવી સરસ વાતો સાંભળી,
1: હા,
0: તો શ્રોતાઓ પણ કદાચ સોનલબેન સાથે વાત કરવા માંગતા હોય અથવા તો કોઈ માર્ગદર્શન મેળવવા માંગતા હોય,
1: હા,
0: તો આપણે સોનલબેનનો મોબાઈલ નંબર આપી દઈએ.
1: ચોક્કસ. સોનલબેન ચોથાણી, તેમનો નંબર છે 98790 48894 41894, એટલે 9879041894.
0: તો આ નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો અને શિક્ષણને લગતું માર્ગદર્શન પણ આપ મેળવી શકો છો. વાહ સોનલબેન, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: અંતે આમ તો હું એટલું કહીશ કે આમ તો હું રેડિયાની દીવાની છું કે 26 વર્ષની અંદર અત્યારે રેડિયાને જો કઈ થાય તો નવો રેડિયો મારા બીજા દિવસે મારા ઘરે આવી જતો હોય છે. તો આ 26 વર્ષથી સવારની કૃષિ માહિતી, પછી રવિવારની બાલસભા છે, બહેનોનો સહિયર કાર્યક્રમ છે, યુવાણી, અને સાંજે જોઈએ તો એ ગામનો ચોરો, આમ અનેક ગીત સંગીતથી ભરપૂર અને રેડિયોના માધ્યમ દ્વારા અમે સાંભળીએ છીએ. અને એટલું હું કહી શકું કે સાંજે આવી અને રેડિયો જ્યારે ચાલુ કરીએ ને ત્યારે એમ કે આખા દિવસનો થાક મને ઉતરી જાય છે.
0: બરાબર.
2: તો આજના

0: વખતે હું આકાશવાણીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે હું જે રેડિયો રોજ સાંભળતી હતી એ જ આકાશવાણી પર આજે મને પહોંચવાનો મોકો મળ્યો એ મારા માટે એક ખૂબ ઉત્તમ તક મળી છે, એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.
1: વાહ કૃપાબેન, આ વાતની તો આપણને ખબર જ નહોતી કે સોરલબેન એક શ્રોતા પણ છે, તો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.

0: વાહ કૃપાબેન, ખરેખર મજા આવી, ખૂબ સરસ આપણને માહિતી મળી. અને એક શિક્ષકનું કામ છે ને એ ખરેખર સહેલું નથી.
1: આજના કાર્યક્રમમાંથી ઘણા બધાને એમાંથી પ્રેરણા પણ મળશે.
0: અને શ્રોતાઓને જણાવીએ કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો એ આપ અમોને ઇમેઇલ અને પત્ર દ્વારા જરૂરથી જણાવજો.
1: કાર્યક્રમ વિભાગ, સીતારામ પંડિત માર્ગ, આકાશવાણી, રાજકોટ, 360@gmail.com, rajkotshaiyar@gmail.com. સાથે જ કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાની
0: અને ભાવના દોશીને આપશો અનુમતિ. નમસ્કાર.
2: સહિયાર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરનો એક થવા જઈ રહ્યો છે. સાંભળીશો હિન્દીમાં સમાચાર.
3: નમસ્કાર. આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએની સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા સીયુઈટી યુજી 2026 કી સંશોધિત તિથિયાં ઔર પ્રવેશ પત્ર જારી કર દિયે હૈં. એનટીએ કે અનુસાર પરીક્ષાએં અબ 31 મઈ, 6 તથા 7 જૂન કો આયોજિત કી જાયેંગી. ઈદ ઉલ અઝા કે કારણ તિથિયાં પુનર્નિર્ધારિત કી ગઈ હૈં. એનટીએ ને બતાયા કે 31 મઈ કો પરીક્ષા દેને વાલે ઉમેદવારો કે પ્રવેશ પત્ર જારી કર દિયે ગયે હૈં. 6 ઓર 7 જૂન કી પરીક્ષા કે લિયે પ્રવેશ પત્ર જલ્દ હી જારી કિયે જાયેંગે. શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ને કહા હૈ કે સીબીએસઈ કી કક્ષા 12મી કી પરીક્ષા કે મૂલ્યાંકન પ્રક્રિયા મેં કુછ કમિયાં આને કે બાદ અબ પુનર્મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ કી જાયેગી. નઈ દિલ્હી મેં સીબીએસઈ અધિકારીઓ કે સાથ બેઠક કે બાદ સંવાદદાતાઓ સે બાતચીત મેં શ્રી પ્રધાન ને કહા કે અધિકારી યે સુનિશ્ચિત કરેંગે કે સભી વિદ્યાર્થીઓ કી શિકાયત કા સમાધાન કિયા જાય ઓર સભી સ્તરો પર જવાબદેહી સુનિશ્ચિત કી જાય. અનિયમિતતાઓ કી જિમ્મેદારી લેતે હુએ શિક્ષા મંત્રી ને કહા કે ઇન કમીઓ કો દૂર કિયા જાયેગા ઓર ઉચિત સમાધાન નિકાલે જાયેંગે.
4: बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, उनको ट्रांसपेरेंटली स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनकी हाथ में आए, ये ओएसएम की व्यवस्था है. पहली बार देश में सीबीएसई ने इसको प्रयोग किया, उसमें कुछ विसंगति ध्यान में आ रही, इसको मैं दायित्व लेता हूं, उसको इसे ठीक करा जाए. हम एक भी विद्यार्थी की ऑन आंसर्ड क्वारी को असमाधित नहीं छोड़ेंगे.
3: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ને સિક્કિમ પોલીસ કો આજ પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ ધ્વજ સે સન્માનિત કિયા. અલંકરણ પરેડ કા આયોજન ગંગટોક મે પાલજોર સ્ટેડિયમ મે કિયા ગયા થા. ઇસ પુરસ્કાર કો પ્રાપ્ત
5: છોટી છોટી સી પગડંડિયા ઊંચે આસમાન સે બાતે કરતે દેવદાર કે પેડ ખુલા ખુલા નીલા આસમાન એક અલગ વાદિયો મે ખો જાતે હૈ હમ સભી કહી ઓર તમામ ખુશિયાં જો હમ અપને સાથ કર લેતે હૈ થોડે સે સમય મે હમ અપની મુઠ્ઠી મે ઇન ખુશિયો કો ભર લેના ચાહતે હૈ એસે મે ગીતો કા સાથ હો તો ક્યા કહેને. ઇબારત કી જહાં તક બાત હૈ શ્રોતાઓ, જો ટેક્સ્ટ હમને ઇસ પ્રોગ્રામ કે લિયે આપકો ફેસબુક પેજ પર દિયા, ઉસે હમારે બહોત સારે શ્રોતાઓ ને દેખા હોગા પ્રોગ્રામ મે, તો ફિર આપ ભી શામિલ હો જાઈએ. હમારે નયે શ્રોતાઓ કે લિયે હમ બતા દેતે હૈ, www.facebook.com/vbsmumbai કે ઇસ પેજ પર લોગ ઇન કર આપ અપની પ્રતિક્રિયાએ અપને કમેન્ટ્સ હમ તક ભેજ સકતે હૈ. और अब आज का टेक्स्ट या पैसेज, जो भी आप कहें या इबारत कहें, उसे आपके लिए पढ़ देते हैं एक बार फिर. गर्मियों के मौसम में पहाड़ों का हुस्न बेमिसाल होता है, राहत और सुकून से भरे रास्ते पुकारते चले जाते हैं. हर चेहरा यहाँ चांद है, तो कहीं चांद से रोशन चेहरे भी हैं.

0: ગંગટોકના પાલજોર સ્ટેડિયમ ખાતે અંકલરણ પરેડ યોજાઈ હતી. સિક્કિમ આ એવોર્ડ મેળવનાર દેશનું 15મું અને ઉત્તર પૂર્વનું 3જું રાજ્ય બન્યું છે. કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોલીસ દળને વધુ નાગરિક કેન્દ્રિત બનવાનો આગ્રહ કર્યો હતો.
1: પોલીસ વ્યવસ્થાકો અધિક સિટીઝન ફ્રેન્ડલી બનાયા જાના ચાહીએ તાકી સામાન્ય લોક બિના હોય કે આપની સમસ્યા દર્જ કરા સકે. મહિલાઓ બચ્ચો ઓર કમજોર વર્ગો કે પ્રતિ સંવેદનશીલ વ્યવહાર કો ભી પ્રાથમિકતા દેની ચાહીએ. સાયબર ક્રાઇમ, ઓનલાઈન ફ્રોડ, હેકિંગ ઓર ડીપ ફેક જૈસી નઈ ચુનૌતિયા સામને આ રહી. ઇન નઈ ચુનૌતિયો સે નિપટને કે લીએ પોલીસ કો લેટેસ્ટ ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી ઓર ડિજિટલ ઇન્વેસ્ટિગેશન મે
0: તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ આપત્તિ ઘટાડવામાં સિક્કિમ પોલીસની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પોલીસ કલર એ દેશમાં પોલીસ દળને અપવાદરૂપ સેવા, અતૂટ શિસ્ત અને રાષ્ટ્રપતિય સમર્પણ માટે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન શ્રી શાહ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં જાહેર ઉપયોગિતા, શિક્ષણ અને ગ્રામીણ માળખાકીય સુવિધાઓના આશરે 12 જેટલા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટનો અહેવાલ સાંભળીએ.
2: ગાંધીનગર કે કલોલ તાલુકા સે અપની કાર્યક્રમો કી શરૂઆત કરતે હુએ ગૃહમંત્રી કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ યાની કી સીએસઆર પહેલ કે તહેત વિકસિત કી ગઈ જન સુવિધાઓ કા લોકાર્પણ કરેંગે, જિનમે જેડવા ગાંવ કી ઝીલ, 3 નવનિર્મિત પુસ્તકાલય ઓર નયે પ્રાથમિક સ્કૂલ ભવન જૈસે પ્રોજેક્ટ શામિલ હૈ. શામ કો શ્રી શાહ અહેમદાબાદ શહેર મે સોલા ક્ષેત્ર મે આયે માતા ઉમિયાધાન પરિસર મે નવનિર્મિત હોસ્ટેલ ભવન કા ઓર ભીમજીપુરા મે ભારત માતા સ્ક્વેર કા ઉદઘાટન કરેંગે. શામ કો ગૃહમંત્રી શાહીબાગ સર્કિટ હાઉસ મે એક ઉચ્ચસ્તરીય બેઠક કી અધ્યક્ષતા કરેંગે, જિસમે આગામી ઓલિમ્પિક, રાષ્ટ્રમંડળ ઓર વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ કી તૈયારીઓ ઓર બુનિયાદી ઢાંચે કી સમીક્ષા કી જાયેગી. અપર્ણા ખૂંટ, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: કેન્દ્રીય ગૃહ

0: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે દેશની સરહદોથી 15 કિલોમીટરની અંદર કોઈપણ ગેરકાયદેસર બાંધકામને ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. તેમણે આવા તમામ ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
1: राजस्थान के बीकानेर में सुरक्षा समीक्षा बैठक में गृहमंत्री ने भारत पाकिस्तान सीमा से जुड़े जिलों की सुरक्षा व्यवस्था की समीक्षा की. गृह मंत्रालय ने जिलाधिकारियों को ये सुनिश्चित करने को कहा है कि सीमावर्ती इलाकों में बैंकिंग लेनदेन पूरी तरह कानूनी नियमों के अनुसार हों, बड़े व्यापारिक संस्थानों की जाँच और उनके आय के स्रोत की भी पड़ताल करने के निर्देश दिए गए हैं. गृह मंत्री ने साइबर अपराध रोकने के लिए 1930 हेल्पलाइन का प्रभावी इस्तेमाल करने पर भी जोर दिया. આનંદ પાઠક.
0: ભારત અને ચીને સરહદી વિસ્તારોમાં પરિસ્થિતિની સમીક્ષા કરી અને સુલેહ શાંતિ જાળવવામાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. બંને દેશોએ ભારત ચીન સરહદી બાબતો પર સલાહ અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિની 35મી બેઠક દરમિયાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક ગઈકાલે બેઇજિંગમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ચર્ચાઓ રચનાત્મક અને ભવિષ્યલક્ષી હતી. બંને પક્ષોએ સીમાંકન, સરહદ વ્યવસ્થાપન, મિકેનિઝમ નિર્માણ અને સરહદ પાર સહયોગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ આજે બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે નાસ્તા બેઠક યોજી હતી. નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર, જેઓ સિદ્ધારામૈયાનું સ્થાન લેશે તેવી રાજકીય અટકળો ચાલી રહી છે. ડી કે શિવકુમાર પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. નાસ્તાની બેઠકમાં હાજર રહેલ કેબિનેટ મંત્રીઓએ કહ્યું કે જો રાજ્યમાં કોઈ મુખ્યમંત્રી બદલાય તો તેઓ હાઈકમાન્ડના નિર્ણયનું પાલન કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. નેશનલ ટેક્સ્ટિંગ એજન્સી NTA સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા QAT UG માટેની સુધારેલી પરીક્ષા તારીખો અને પ્રવેશ કાર્ડ જાહેર કર્યા છે. આ પરીક્ષાઓ હવે 31મી મે અને 6 અને 7મી જૂને લેવામાં આવશે. આજે યોજાનારી પરીક્ષા ઈદ ઉલ અઝહાના કારણે ફરીથી યોજવાનું નક્કી કરાયું હતું. રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારોના પ્રવેશ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે, જે NTAની સત્તાવાર વેબસાઇટ qat.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે. જેમની પરીક્ષા આગામી મહિનાની 6 અને 7મી તારીખે છે તેમના પ્રવેશ કાર્ડ ટૂંક સમયમાં જાહેર કરાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે CBSE ધોરણ 12ની પરીક્ષાની પુનઃમૂલ્યાંકન પ્રક્રિયા શરૂ થશે. CBSE ધોરણ 12ની પરીક્ષા મૂલ્યાંકન પ્રક્રિયા અંગે કેટલાક મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. નવી દિલ્હીમાં CBSE અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી પ્રધાને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન વણ ઉકેલાયેલ ન રહે તેની અધિકારીઓ ખાતરી કરશે અને તમામ સ્તરે જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવશે. દેશ વિદેશમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદની નમાઝ અદા કર્યા બાદ સર્વને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહમાં ઈદની નમાઝ યોજાઈ હતી. આ પ્રસંગે નમાઝનું નેતૃત્વ કરનારા ઇમામોએ લોકોને શાંતિ અને સંવાદિતા જાળવવા અને ભાઈચારાની ભાવનાથી તહેવાર ઉજવવાની અપીલ કરી હતી. દેશના અન્ય ભાગોમાં પણ ઈદની નમાઝ અદા કરાઈ હતી. આ પ્રસંગે સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને ઈદ ઉલ અઝહાની લોકોને શુભેચ્છા પાઠવતા આશા વ્યક્ત કરી કે આ પવિત્ર પ્રસંગ બધા માટે શાંતિ, ખુશી અને સદભાવના લાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદની શુભેચ્છાઓ પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે આ પ્રસંગ સમાજમાં ભાઈચારો અને ખુશીની ભાવનાને વધુ ગાઢ બનાવશે. તેમણે દરેકની સફળતા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ ક્રોપ્સે દક્ષિણમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલાના પ્રત્યુત્તરમાં આજે વહેલી સવારે અમેરિકન બેઝ પર હુમલો કર્યો છે. ઈરાને કહ્યું કે તહેરાનનો તાજેતરનો જવાબ અમેરિકાને ગંભીર ચેતવણી છે અને તેની આક્રમકતા યથાવત રહેશે. બુધવારે રાત્રે અમેરિકાએ ઈરાનના લશ્કરી મથકને નિશાન બનાવતા નવા હુમલા કર્યા બાદ ઈરાને આ જવાબ આપ્યો હતો, જે અમેરિકન દળો માટે ખતરો છે. અમેરિકન દળો દ્વારા દક્ષિણ ઈરાનમાં હોર્મુઝ સ્ટ્રેટ નજીક કરવામાં આવેલા મિસાઇલ હુમલાઓના કારણે ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ

વધ્યો છે. કુવૈતના હવાઈ સંરક્ષણ દળો મિસાઇલ અને ડ્રોન હુમલાઓનો જવાબ આપી રહ્યા છે તેમ સેનાના જનરલ સ્ટાફે જણાવ્યું હતું. અધિકારીઓએ લોકોને સંબંધિત એજન્સીઓ દ્વારા જારી કરાયેલી તમામ સુરક્ષા અને સલામતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી. અમેરિકા દ્વારા ઇરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે, જેમાં બંદર અબ્બાસમાં લશ્કરી સ્થળને નિશાન બનાવવામાં આવ્યું છે. વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ 3.75% વધીને 97.83 ડોલર પ્રતિ બેલર થયો છે, જ્યારે યુએસ ટ્રેડેડ ક્રૂડ 4% વધીને 92.22 ડોલર પર પહોંચ્યું છે. વિશ્વના તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ એલએનજી પુરવઠાનો લગભગ 5મો ભાગ સામાન્ય રીતે સ્ટ્રેટમાંથી પસાર થાય છે. હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે ટૂંક સમયમાં સોદો થવાની આશામાં આ અઠવાડિયે તેલના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિક્કિમ પોલીસને પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ કલર એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે, કમલમ ખાતે બેઠક. રાજીનામાની અટકળો વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ બેંગલુરૂમાં તેમના નિવાસસ્થાને કેબિનેટ સાથીદારો સાથે બેઠક યોજી. અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રત્યુત્તરમાં ઇરાને અમેરિકન આર્મી બેઝ પર હુમલો કર્યો અને અમેરિકા દ્વારા ઇરાન પર નવેસરથી હુમલાઓ કર્યા બાદ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના બે દિવસના પ્રવાસે છે. આજે ગાંધીનગરના કલોલ તાલુકાના વડસરમાં તેમણે તળાવ અને નવનિર્મિત વાંચનાલયનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમની ઉપસ્થિતિમાં ટોયોટા કિર્લોસ્કર લિમિટેડ અને રાજ્ય સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા હતા. તેમણે કલોલના ખાતરજમાં તળાવના નવીનીકરણનું ખાતમુહૂર્ત અને નવી પંચાયત કચેરીનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેઓ મોટી ભોયણ ગામ પહોંચ્યા હતા, જ્યાં શ્રી શાહે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું. જલુંદ ગામમાં તેમણે પુસ્તકાલયનું લોકાર્પણ કર્યા બાદ પ્રાથમિક શાળાના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી શાહે આજે સોનીપુર ગામ ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાંજે અમદાવાદના સોલા ખાતે તેઓ માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલય અને નવા વાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદ્ઘાટન કરશે. શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ ખાસ મુલાકાત લેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, જ્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પરેશ પીપળિયાની નિમણૂક કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં આજે પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે નિખિલ ચાંપાનેરીની વરણી કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજાની વરણી થઈ છે, જ્યારે ડેપ્યુટી તરીકે અશોક બારૈયાની નિમણૂક થઈ છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે કિશન મહેતા તથા શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળાની નિમણૂક કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમની સરકારમાં અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી મહિલાઓ પગભર થઈ છે. આવી જ એક યોજના છે લખપતિ દીદી. આ યોજનાના લાભાર્થી રસીલાબેને કરોડો મહિલાઓ માટે કલ્યાણકારી ગણાવી હતી.
1: અત્યોદય યોજનામાં જોડાયેલા છે, તેમાં અમારા ગ્રુપ છે, ગામના 5 ગ્રુપ છે અને એ 5 ગ્રુપમાં અમારા ગ્રુપનું નામ છે નાગવા આજીવિકા ગ્રુપ અને એમાં અમને 15,000 સહાય મળેલી છે, જેમાંથી અમને 7 ક્લાસની ટ્રેનિંગ આપવામાં આવેલી હતી. અને અત્યારે અમારી બહેનો છે તે પોતે ઘરેથી જ પોતાનો વ્યવસાય શરૂ કરે છે અને પોતાની આજીવિકા મેળવે છે.
0: અરવલ્લી જિલ્લા અદાલતે પોક્સોના આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફરમાવી છે. દોઢ વર્ષ પહેલા બનેલી ઘટનાના સમગ્ર કેસની સુનાવણી જિલ્લા સ્પેશિયલ પોક્સો અદાલત ખાતે ચાલી હતી. સરકાર પક્ષે દલીલો અને વિવિધ પુરાવાઓ રજૂ કરવામાં આવતા પીડિતાને ન્યાય મળ્યો હતો. પોક્સો કોર્ટના જજ કે શુક્લએ ચુકાદો આપીને 30,000 રૂપિયા દંડ પણ કર્યો હોવાનું સરકારી વકીલ DS પટેલે જણાવ્યું હતું.
2: મોડાસાની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવેલું અને સરકાર તરફે પુરાવાઓ, દસ્તાવેજી પુરાવાઓ અને મૌખિક પુરાવાઓ તેમજ FSL વગેરેના પુરાવાઓ રજૂ કરવામાં આવેલા અને જજ શ્રી કે શુક્લ સાહેબની કોર્ટ

0: માં કેસનો ચુકાદો આજ રોજ આવતા આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને જુદી જુદી કલમો નીચે એને સજા અને 30,000 રૂપિયા દંડ ફટકારવામાં આવેલી છે.
1: ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં જનકલ્યાણના કુલ 25 કેમ્પ યોજાયા, જેમાં 6,000થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં ગ્રામ્ય સ્તરે લાભાર્થી સેચ્યુરેશન કેમ્પ, આરોગ્ય તપાસ કેમ્પ, જાગૃતિ કાર્યક્રમ અને જનસુનાવણી, આરોગ્ય ક્ષેત્રે સિકલ સેલ જાગૃતિ, પોષણ, પ્રતિરોધાત્મક આરોગ્ય સંદેશા તથા આરોગ્ય સ્ક્રીનિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝહાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાઝ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીની મુખ્ય જામા મસ્જિદ સહિત અમદાવાદની અને અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરોની ભીડ ઉમટી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં આજે ઈદના પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ.

જુમાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાઝ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. દિલ્હીની મુખ્ય જામા મસ્જિદ સહિત અમદાવાદની અને અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરોની ભીડ ઉમટી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં આજે ઈદના પર્વની ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. ભરૂચના ઐતિહાસિક ઈદગાહ મેદાનમાં મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરીને એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને ઘોઘલાના મુસ્લિમ સમાજે ઈદ ઉલ જોહારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ જુલુસ કાઢ્યું હતું અને બાદમાં નમાઝ અદા કરી હતી. આગામી બે દિવસ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી હોવાનું હવામાન વિભાગની યાદીમાં જણાવાયું છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. રાજ્યમાં 30મી મેથી 2 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની પણ સંભાવના છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABD ને ફોલો કરશો.

0: હેલો ફરમાઈશ કાર્યક્રમ વિવિધ ભારતી.
1: હા નમસ્તે.
0: નમસ્તે.
1: ગ્રામ સુરાના જિલ્લા રતલામ છે, શેખ હૈદર ખાન બોલ રહ્યા હું.
0: જી સ્વાગત હૈ આપકા હૈદર સાહેબ.
1: ઓર કે હાલચાલ મેડમ?
0: અચ્છે હૈ આપ બતાઈએ.
1: બસ બઢિયા હૈ યહાં ભી, મતલબ અભી તો થોડી ગરમી કા પ્રકોપ જ્યાદા હૈ એમપી મેં, તો લો બહોત ચલ રહી હૈ મેડમ અભી ફિલહાલ તો.
0: જહાં બાત કી જા રહી હૈ વહાં પતા

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ છે. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. હવે સાંભળીએ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ ગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ

जाने वफा फिल्म गीत तपाईं सम्झ्यो नम्बर हुसैन स्वरमा श्रोता मित्र आकाशवाणीना गोत्रा केन्द्रनो आ प्रसारण आप सांभळी रह्या छो एफएम बेन्ड 102.9 दशांश मेगाहर्ट्ज परथी અત્યારે સાંજના બરાબર 5 થયા છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત સાંભળીએ છાયા ગીત.

0: આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. આ વિજ્ઞાપન સાંભળીશું અને ત્યારબાદ સાંભળીશું હિન્દી ફિલ્મ ગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: कानूनी सहायता टेली लॉ के ऐप वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
4: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી

0: છો. હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
0: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

જોગન ફિલ્મના ગીત હતું, ગીતા રોયના સ્વરમાં. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ 102.2 મેગાહર્ટ્ઝ પરથી. અત્યારે સાંજના 5:30 થયા છે. NCERT દ્વારા પ્રાયોજિત ઉમંગ કાર્યક્રમ હવે પ્રસ્તુત છે. બસ થોડી જ ક્ષણમાં

0: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
1: યેસુદાસના સ્વરમાં છે શીલ. સાવન કો આને દો નું ગીત.

આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. ગુલમહર કાર્યક્રમમાં શારદા ફિલ્મના ગીત આશા ભોસલે અને લતા મંગેશકરના અવાજમાં.

0: અનિતા ફિલ્મના ગીત મુકેશના અવાજમાં.
1: મુખ પર કાલી કાલી આંખે હે.
2: નીરજ કહાં હો? નીરજ
3: તુમ્હારે દિલ મેં
2: ટુંબે સે લે ડેડી સુન લેંગે.
3: ડેડી ઘર મેં નહી હૈ.
2: ઓર નોકર?
3: ઉન સબકો દિવાલી કી બખ્શીશ દે કે ભગા દિયા હૈ.
2: ઓ બડે સ્માર્ટ હો ગયે હો.
3: હમને ઇસ ઇશ્ક મેં ક્યા સીખા હૈ, ક્યા પાયા હૈ?
2: વો તો મેં સબ જાનતી હું, લેકિન તુમ હો કહાં?
3: કહાં ના, તુમ્હારે દિલ મેં.
2: દિલ મેં બહોત આરામ કર લિયા. અબ જરા આંખો કે સામને તો આઈએ જનાબ.
3: ऐसी आंखों के सामने कैसे आ सकता हूँ?
2: कैसी है ये आंखें?

विनोद राठोड़ा ने लता मंगेशकर ने आप संभाल्या फिल्म चांदनी नुं आ गीत हतुं। શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો ગુલમહોર કાર્યક્રમ સમાપ્ત કરવાની અહીં રજા આપશો આપના દોસ્તને।

0: આ પ્રસારણ એફએમ બિંડિક્સ 2.2 મેગાહર્ટ્ઝ પર છે, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અત્યારે સાંજના 7:10 થવા જાય છે. થોડી જ ભરમાં આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર અમે રિલે કરીશું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા આરોગ્ય મંત્રીની અપીલ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું. અને દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત

0: ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો છે. આજે અમદાવાદના સોલા ખાતે માતા ઉમિયાધામ કેમ્પસમાં છાત્રાલયનું લોકાર્પણ કરતાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં દેશની સુરક્ષામાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
1: આંતરિક સુરક્ષાની વાત કરીએ તો આતંકવાદ નકસલવાદ 10 વર્ષના ટૂંકા ગાળામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમાપ્ત થઈ ગયો. 5 દશકથી 50 વર્ષથી નાસુર બનેલા નકસલવાદને 31/3/2026 સમાપ્ત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે.
0: શ્રી શાહ આજે નવાવાડજમાં ભારત માતા સ્ક્વેરનું ઉદઘાટન કરશે. ત્યારબાદ શાહીબાગ ખાતે ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી શાહ સરહદી જિલ્લા કચ્છની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર દેશની સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે આજે ગાંધીનગરના સોનીપુર ખાતેથી કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના 340 કરોડ રૂપિયાના 84 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું, વર્ષ 2029 પહેલા ગાંધીનગરના દરેક ગામમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદર મનોરંજન સ્થળો ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું, ગુજરાતનું વિકાસ મોડેલ આજે સમગ્ર દેશમાં પહોંચ્યું છે.
1: 2029 ની ચૂંટણી પહેલા ગાંધીનગરના 2 મતક્ષેત્રમાં દરેક ગામમાં બગીચો અને તળાવ બનાવવાનું કામ પણ અમે પૂરું કરી દઈશું. હું ગાંધીનગર લોકસભાના સૌ મતદારોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ દેશના સૌથી વિકસિત લોકસભા ક્ષેત્રમાંથી એક લોકસભા ક્ષેત્ર બનશે.
0: આજે યોજાયેલા કાર્યક્રમમાં સરકારી વિભાગો સાથે ખાનગી સંસ્થાઓના સહયોગથી રેલવે, માર્ગ મકાન, તળાવો, પ્રાથમિક શાળા, પુસ્તકાલયોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે અનેક મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી. સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે માયા માવાણી, ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. વધુ વિગતો સાંભળીએ આ અહેવાલમાં.
2: વડોદરા મહાનગરપાલિકાના મેયર પદ માટે ગીતા મકવાણા અને ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો. રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડોક્ટર નિહલ શુક્લ, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણની નિમણૂક કરવામાં આવી. ભાવનગર મહાનગરપાલિકાના મેયર તરીકે ઉષાબેન તલરેજા, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અશોક બારિયાની વરણી થઈ. નવરચિત મહાનગરપાલિકામાં વાપીના મેયર તરીકે દક્ષાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈની નિયુક્તિ કરવામાં આવી. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર તરીકે દીપિકા પટેલ, ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભી, જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર તરીકે રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ નિમાયા. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી, તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા નાગરિકોને વિનંતી કરી. ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડોદરામાં એક શંકાસ્પદ દર્દી જણાયો હતો, જેને અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બેંક સાથે 1 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય છેતરપિંડી બદલ નવસારી જિલ્લાના મેનેજરને અદાલતે 3 વર્ષની કેદની સજા ફરમાવી છે અને 25,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે. બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની વેડછા શાખાના તત્કાલીન મહિલા મેનેજર દર્શના દેસાઈએ વર્ષ 2015માં પોતાના પદનો દુરૂપયોગ કરીને બેંકના ગ્રાહકોના ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતામાંથી તેમની જાણ બહાર બોગસ લોન ઉભી કરી હતી. આ પ્રકારે તેમણે કુલ 1,18,00,000ની રકમની ઉચાપત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમની સરકારમાં અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી જરૂરિયાતમંદ અને ગરીબોને તેનો લાભ થઈ રહ્યો છે. આવી જ એક યોજના છે એક દેશ એક રાશન. આ યોજનાથી કોઈપણ લાભાર્થી

0: દેશમાં કોઈપણ ખૂણેથી રાશન મેળવી શકે છે, ત્યારે મૂળ રાજસ્થાનના અને હાલ સુરત રહેતા લાભાર્થી અનિતાબેને સરકારનો આભાર માન્યો.
1: મને વન નેશન વન રાશન અંતર્ગત મને રાજસ્થાનથી અહીંયા સુરત આવ્યા પછી પણ મને રાશન પ્રાપ્ત થાય છે એ માટે હું મોદીજીનો આભાર વ્યક્ત કરું. અમારા જેવા કેટલાક એવા લોકો છે જેમને આ રાશનની જરૂર છે અને બધા અહીંયા કામ કરવા આવે છે, તો એ લોકોને બી આ યોજનાનો ખૂબ ખૂબ લાભ મળે છે એ માટે તમારો ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ અમે લોકો.
0: પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું છે. CMD 23 નામનું ઈરાની જહાજ 4000 મેટ્રિક ટન એલપીજીના જથ્થા સાથે પોરબંદર જેટીએ લાંગર્યું છે, જેનાથી રાજ્ય સહિત દેશ માટે એલપીજીનો પુરવઠો સુનિશ્ચિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ માય ગોવ ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં 1 લાખ સહિત દેશભરમાં 6 લાખથી વધુ ડ્રાઈવરો આ સુવિધા સાથે જોડાયા છે, જ્યારે ટૂંક સમયમાં જ આ એપના વપરાશકર્તાની સંખ્યા 35 લાખને પાર થઈ છે. ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઈવર્સની માસિક આવકમાં 25-30% વધારો, પારદર્શક સિસ્ટમથી મુસાફરોને 15% બચત થઈ રહી છે. અમદાવાદ અને સુરતમાં જબરજસ્ત સફળતા મેળવ્યા પછી હવે ટૂંક સમયમાં વડોદરામાં પણ આ સેવા શરૂ થશે. દેશ વિદેશની સાથે રાજ્યભરમાં આજે ઈદ ઉલ અઝાનું પર્વ ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે. મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદની નમાઝ પૂર્ણ કર્યા બાદ પરંપરાગત રીતે એકબીજાને ગળે લગાવીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. નવસારી જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરોએ ઈદના પવિત્ર તહેવારની ધાર્મિક આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરી. પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા સહિતના સમગ્ર જિલ્લામાં ઈદ ઉલ અઝાનો ઉત્સવ કોમી એખલાસના વાતાવરણમાં ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવાયો. આગામી 2 દિવસ રાજ્યમાં ગરમી યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં આગામી 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે, જ્યારે 30 મેથી 2 જૂન દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
2: डे 1 और डे 2 में ड्राइवर तक प्रवेश करेगा और डे 3 से लेकर डे 7 तक लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और साथ में मॉडरेट थंडरस्टॉर्म रहने का पूर्वानुमान है. जो डिस्ट्रिक्ट है जहाँ पे हेवी रेन पड़ की वार्निंग है वो डिस्ट्रिक्ट में अरावली, मंदसौर, दाहोद, डे 4 के लिए और डे 5 के लिए मंदसौर, दाहोद और छोटा उदयपुर और डे 6 के लिए नर्मदा, तापी और छोटा उदयपुर डिस्ट्रिक्ट.
0: અમદાવાદ સિવિલમાં 241મું ગુપ્ત અંગદાન કરવામાં આવ્યું. બ્રેઇનડેડ મહિલાના અંગોથી 3 દર્દીને નવું જીવનદાન મળ્યું. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 241 અંગદાતાઓ થતી 797 અંગો તેમજ કુલ 238 પેશીઓ મેળવવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર, છેલ્લા 10 વર્ષમાં આતંકવાદ અને નકસલવાદનો સંપૂર્ણ સફાયો થયો. વિવિધ મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની આજે વરણી. કોંગોથી આવેલા ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાતના દરિયા કિનારે પહોંચ્યું અને દેશની સૌપ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ બેન્ડ 102.2 MHz પર. હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.
1: કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ

0: मिठी
1: हाँ,
0: तार जोर चेटली बचत से है
1: मारी जोड़े तो कोई बचत न थी। हाँ,
0: क्या भाई?
1: क्या थी होई, बड़ा पैसा वपराई जाए से मारी जोड़े तो।
0: पैसा नी बचत नी मैं बात करी नथी।
1: हूँ तो एवं समझू के पैसा नहीं बात करो सो तमे।
0: बचत एटले शू? पैसा
1: हाँ तो
0: बचत एटले आपणा घरमां अनाज केटलू भरेलू छे, मीठू मरचू हळदर करियाणू केटलू भरेलू छे, तेल खोळ આ બધું કેટલું ભરેલું છે એને બચત કહેવાય. હા
1: એ બધું તો બહુ બધું ભરેલું છે। હા
0: એમ
1: હા, બહુ બધું।
0: બહુ બધું.
1: હા હા, બધા ડબ્બા ભરેલા છે, ખાલી કહું પૈસાનો ડબ્બો ભરેલો નથી।
0: પણ મીઠી, એ તારો પૈસાનો ડબ્બો કેમ ભરાતો નહીં ખબર છે?
1: આ બધા વપરાય જાય નગરમાં, અને આપણે થોડી નોકરી છે તો એટલા બધા પૈસા આવે।
0: અલે ભાઈ, નોકરી હોય કે ધંધો હોય, પૈસા તો કમાઈએ મહેનત કરીએ તો આવે જ ને.
1: મહેનત તો કરે જ છે ને, પણ આપણા ભાગ્યમાં જેટલું હોય ને એટલું જ મળે છે। હા
0: ભાગ્યના ભરોસે ના બેહી રેવાય મીઠી. મહેનત ત્યાં સુધી કરવાની કે જ્યાં સુધી આપણા સપના સાકાર ના થાય. અને એના માટે શું કરવાનું? ઉદ્યમ કરવાનો, એટલે કે કંઈક કામની શરૂઆત કરવાની, પછી કમાઈએ એમાંથી પાછી ત્રેવડ રાખવાની. ત્રેવડ એટલે આડેધડ પૈસા નહીં ખર્ચવાના. પણ મીઠી, આપણે નસીબના ભરોહે બેહી રહીએ ને તો ભલે વાર ના થાય, મહેનત તો કરવી પડે. અને પેલી બચતની વાત નીકળી ને કે બધા ડબ્બા ભરેલા છે પૈસાનો ડબ્બો છોડી, પણ એ વાત તારી ખોટી. મેં કાલે છે ને પેલી બહેની છે ને એ બહેની મેં ગાડી જોયું તો તળિયું આવી ગયું.
1: કઈ બહેની? અથાણાની?
0: હા
1: અથાણાની બહેનીમાં તો તળિયું આવી જાય ને, ગઈ સાલનું અથાણું છે
0: તો કૌશિક ભાઈ, બચત એટલે આથોનું.
1: એ તો હું હવે નવું બનાવીશ ને।
0: હા તે તો કહું છું કે કોઈ પણ ડબ્બાનું કે બરણીનું તળિયું આવી જાય ને એટલે પછી નવી તૈયારી કરવી પડે, પાછું એ ભરવું પડે.
1: પણ ઘણી વાર તળિયું આવે ને એ પણ સારું છે। હા, ભરેલું ભરેલું રે એ સારું નહીં।
0: કેમ?
1: પેલું કહેવાય છે ને કે પૈસા એટલા બધા હોય તો માણસને કમાવાની જરૂર ના પડે, એમ
0: કમાવાની જરૂર ના પડે તો સારું, પણ કમાવાની ઈચ્છા ના થાય.
1: ઘણી વાર એવું નહીં હતું કે બાપ દાદા બહુ બધું મૂકીને ગયા હોય તો સોરા કશું કમાય જ ના, એમ જ કે આપણે શું કરવા કમાવાનું છે।
0: એટલે તો ગઈડિયા પેલોના વાત કરતા કે આપણે મહેનત કરીને બધું ભેગું કરીએ, પણ જો આપણી ઓલાદ એ આળસુ નીકળે તો પછી આ બધું પેદા કરવાનો કોઈ મતલબ નહીં. અને જો આપણી ઓલાદ મહેનત કરીને પેદા કરી શકે એવી હોય તો પછી આપણે બહુ વધારે પડતું ભેગું કરવાનું જરૂર. આવું પેલોના ગઈડિયા કહેતા. હા
1: બધું માપનું જ કરવાનું એમ।
0: પેદાય કરવાનું, વારસામાં બાળકો માટે મિલકત રાખવાની ખરી. અને હા, ખાસ કરીને છે ને આપણે જ્યારે જીવન જીવીએ છીએ ને તો એમાં કોઈ બહુ વધારે પડતી કરકસર નહીં કરવાની કે આપણે પેલી તંગડી તોડી અને પાછી કોઠીઓ ભરી, એવું ના ચાલે. હા
1: હું તો એવું ના કરું, મત જે ખાવું હોય ને તો હું ખાઈ લઉં હા ફટાક કરીને
0: હેન.
1: હા, પાણીપુરી ખાવી હોય તો ખાઈ લઉં હા, પછી વિચાર ના કરું।
0: મીઠી, તે તો પાણીપુરીની વાત કરી, પણ મારે તો કાલે પેલી તેલપુરી જ ખાવી હતી. એટલે તેલમાં તરેલી પૂરી તારી વધેલી હતી ને, એ તેલપુરી ખાવા માટે મેં પેલી અથોનાની બહેની ખોલી. ચલો ને, આ મસ્ત ગઈકાલની વધેલી તેલપુરી છે અને અથોના હાથે ખાઈ લો. પણ શું, અથોનાની બરણી ખોલી તો તળિયું ઝાટક.
1: પણ મેં બીજું વધારાનું અથાણું નાની બહેની કાઢી લીધું છે
0: હે ને?
1: હા, એ રી અથાણું તો
0: આ બુદ્ધિનું કોમ. હા
1: એ બહેની ઘસવાની હતી ને એટલે
0: એ ભાઈ બહેની ઘસવા માટે કાઢી, પણ મને એમ કે તો હવે આ અથોનું ખલાસ થઈ ગયું એટલે પછી મેં શું કર્યું બોલ?
1: તમે એવું કર્યું હશે અંદર પૂરી આ મખી લૂસી અને ખાધી હશે?
0: અરે પણ એમ તો કંઈ થાય એવું નહોતું, કારણ કે તેલ જ હતું. પણ મેં પાછી મારી બુદ્ધિ દોડાઈ, મીઠી તો ઘેર છે નહીં, હવે બીજું શું કરું? એટલે થોડું તેલ લીધું, અંદર મરચું નાખ્યું એટલે મરચું પાવડર, અને થોડું મીઠું લીધું, અને પછી એ બધું ભેગું કરી અને પૂરી જોડ ખાઈ લીધું.
1: મને ખબર હતી તમે એવી રીતે જ ખાધું હોય,
0: કારણ કે એકલી પૂરી તો ગળે ઉતરે
1: ના.
0: હા એટલા માટે આવી કંઈક પાછી ટ્રીટ અપનાવી પડે. આવું જ છે મીઠી, ઘણી વખત છે ને જીવનની અંદર જે મળ્યું ને એમાં આપણે ખુશ

0: રહેવું પડે.
1: એ તો આપણે ખુશ રહેવાનો ટ્રાય તો કરીએ પણ ના પણ રહેવાય હો ખુશ.
0: એના માટે એક સરસ મજાનું ગીત છે કે કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચલનાજી, કોઈ દિન મીઠાઈ લડ્ડુ ને કોઈ દિન ફાકમ ફાકીજી. ખબર પડી?
1: હા, એ તો ખબર પડી ને. કોઈક દિવસ સારો જાય તો કોઈક દિવસ ના પણ જાય, સુખ અને દુઃખ બધું આયા જ કરે.
0: રોજ આપણને લાડવા ખાવા ના મળે, કોક દાડો છે ને કશું ના મળે, ત્યાં મમરાન પંવા ખાઈને દાડો કાઢવો પડે. એટલે એવી રીતથી આપણે પોતાની જાતને તૈયાર કરવી પડે.
1: અને હું તો એવું જ વિચારું કે ખુશ રહેવાનું, એટલું તો મળ્યું ને બસ.
0: કારણ કે ઘણી વખત આપણે જોઈએ છે ને કે આ ધોમ ધોકતા તડકાની અંદર ઘણા માણસો ઘણી મહેનત કરતા હોય છે અને ઝાડ નીચે વિશ્વમાં રાખતા હોય છે અને પાછા જે મળ્યું એ ખાઈ અને શાંતિથી ઊંઘતા હોય છે. અને ઘણા લોકો બંગલાની અંદર રહેતા હોય અને ઘડી બે ઘડી લાઇટ જતા રહે તો ઊંચા નીચા થઈ જાય કે ઓહો હો હો લાઇટ જતું રહી આટલી ગરમી.
1: અને એ લોકો વિચારવાનું કે જો પેલા લોકો એટલો બધો તાપ છે તો ઊંઘી ગયા છે અને એટલી મહેનત કરે છે તાપમાં.
0: ભાઈ તડકા મેં આરામથી ઊંઘતા લોકોને જોયા છે અને આ એસીમાં ઘણાને આડોડતા જોયા છે ઊંઘ ના આવતી હોય. એટલે આ બધું છે ને પોતાના મનના વિચારો પર છે. જે મળ્યું એમાં ખુશ રહેવાનું અને હા પાછો સંતોષ રાખવાનો, પણ એવો સંતોષ નહીં રાખવાનો કે આમ મળ્યું એટલે આગળ નહીં આવું.
1: વધારે પડતો સંતોષ નહીં સારો. હા,
0: કારણ કે પેલો લીમડાન છોએ ખાટલાને મેં પડેલો મોણા એમ વિચારે કે ઓહો મારા માટે તો આ સ્વર્ગ છે, મારે બીજું કશું જોઈતું નહીં, તો એની પ્રગતિ ના થાય. એટલે એ માણસ એવું વિચારવું જોઈએ કે ભાઈ હું લીમડાના છાયા નીચે અત્યારે સરસ મજાની નીંદર માણી રહ્યો છું, પણ મારા પરિવારને પણ મારા લીમડા નીચે જ રાખવાના છે. મારે એમના માટે સારા મકાનની વ્યવસ્થા કરવી જોઈએ, એમના અભ્યાસની વ્યવસ્થા કરવી જોઈએ, એમનું ઉજળું ભવિષ્ય બને એની વ્યવસ્થા કરવી જોઈએ. તો એના માટે એને મહેનત કરવી જોઈએ, કારણ કે એના બાપ દાદાએ લીમડો રોપ્યો હતો એટલે લીમડાના છોયા નીચે અત્યારે મીઠી નીંદર માણી રહ્યો છે. પણ પછી એ લીમડો સુકાઈ જાય, ગરડો થઈ જાય, કપાઈ જાય, પછી એ શું કરશે
1: એ વિચારવું જોઈએ ને.
0: એટલે આવતીકાલનું વિચારવાનું અને આજે જે પરિસ્થિતિમાં છીએ એમાં સંતોષ રાખવાનો, એ વાત બરાબર છે. પણ મીઠી આ બધી વાતો કેમ કરી?
1: કેમ કરી? આ તો તમે તમને એમ કહેલા ને મીઠી જોડે માથું ચડાવું એટલે
0: એમ.
1: હા,
0: અરે ભાઈ આ કડવો કંઈ પણ વાત કે ને એમાં કંઈ તથ્ય હોય, એમાં આગળ કંઈક ને કંઈક બીજું જોડાણ હોય.
1: અને બીજું કે તમારે જાણવું હતું કે મારી પાસે કેટલી બચત છે.
0: ભાઈ મારે બચત નથી જોવાની, મારે એ જ જોવાનું હતું કે આ તારી અથોનાની બરણીની અંદર અથોનું ખૂટી ગયું છે તો બીજું અથોનું નાખવાનું છે કે નહીં?
1: નાખવાનું જ ને.
0: તો ક્યારે નાખવાનું?
1: હજુ વાર છે, કેરીઓ આવે ને ત્યારે.
0: એમ,
1: હજુ અથોનાની કેરી નથી મળતી.
0: અથોનાની કેરી આવે પછી?
1: હા.
0: તો ત્યાં સુધી આપણે પેલી કાચી કેરીનું કામ ચલો અથોનું તો નખાય ને?
1: હા નખાય ને.
0: તો પછી એની રાહ જોવાની?
1: એની તો નથી જોવાની, કાલે જ બનાવવાનું વિચાર્યું છે.
0: બરાબર છે. તો મીઠી એ કાચી કેરીઓનું કામ ચલો અથોનું તો તું બનાવીશ, પરંતુ આજના કિસાનવાણી કાર્યક્રમ એટલી સરસ મજાની માહિતી સાંભળવાની છે ને સંભળાવવાની છે ને, એ દરેક ખેડૂતોને ઉપયોગી થઈ પડશે. એ માહિતી સાંભળીએ પહેલાં સરસ મજાનું ગીત સાંભળીશું.

કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ. મિત્રો, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર તરફથી કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. વાત કરીએ આ યોજનાઓ વિશે. ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો માટે બિયારણ, સાધન ઓજાર અને ટ્રાન્સપોર્ટેશન પર સબસિડી જેવી વિવિધ સહાય યોજનાઓ અમલમાં છે. ખેડૂતો આ તમામ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. ગુજરાત સરકારની ખેતીવાડી ઓજાર સહાય યોજના વિશે વાત કરીએ તો જેમાં ટ્રેક્ટર અને ટ્રેક્ટર આધારિત સાધનો જેમ કે કલ્ટિવેટર, સ્પ્રેયર વગેરે, તેમજ કમ્બાઇન્ડ હાર્વેસ્ટર તથા પાક મૂલ્યવૃદ્ધિ અને સનેડા જેવા વાહનો માટે ખરીદી સહાય યોજનાઓ અમલમાં છે, જેને કિસાન પરિવહન યોજના પણ કહેવામાં આવે છે. બીજી પાક અને સિંચાઈ સહાય યોજના. ગુણવત્તાવાળા બિયારણ પર સહાય, અંડરગ્રાઉન્ડ પીવીસી પાઇપલાઇન અને ખુલ્લી પાઇપલાઇન માટેની સહાય યોજના, મોટર પંપ સેટ્સ અને પાવર ટીલર પર સબસિડી યોજના, જે ગુજરાત સરકાર તરફથી ચલાવવામાં આવે છે. તેમજ પથરાળ જમીનની સુધારણા માટે ખાસ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે યોજના ચલાવવામાં આવે છે. તેમજ કુદરતી આપત્તિઓ સમયે પાકને નુકસાન થાય ત્યારે પણ આર્થિક સહાય યોજના આપવામાં આવતી હોય છે. ગુજરાત સરકારશ્રીની યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા અરજી કરવાની હોય છે અને તે અરજી કરવાની પ્રક્રિયામાં સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલની મુલાકાત લેવાની હોય છે. ખેડૂત તરીકે રજીસ્ટ્રેશન અથવા લોગિન કરવાનું હોય છે. ત્યાર પછીથી જે તે યોજનાના સેક્શનમાં જઈને ખેડૂતે પોતાની જરૂરિયાત મુજબનું ફોર્મ ભરવાનું હોય છે. યોજનાઓ વિશેની વધુ વિગતો અને જિલ્લા કક્ષાના ફોર્મ ભરવાની સૂચનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ અવારનવાર ચકાસતા રહેવું જોઈએ. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અને ખેતીનો ખર્ચ ઘટાડવા માટે આ બધી યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. આ તમામ યોજનાઓની વિગતો સહાય અને અરજી પ્રક્રિયા પર આધારિત હોય છે. ગુજરાત સરકાર તરફથી પ્રધાનમંત્રી પાક વીમા યોજના પણ ચલાવવામાં આવે છે, જેને PMFBY કહેવામાં આવે છે. કુદરતી આપત્તિઓ, જીવાત કે રોગોથી પાકને થતા નુકસાન સામે આર્થિક સુરક્ષા ખેડૂતોને પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંગે વધુ જાણકારી અને વીમા પ્રીમિયમની ગણતરી માટે પીએમ પાક વીમા પોર્ટલ ખેડૂતોએ અવશ્ય જોવું જોઈએ, જે પોર્ટલ ઉપર કયા પાકો આ યોજના હેઠળ સમાવિષ્ટ થાય છે અને તેનું વીમા પ્રીમિયમ શું છે તે બધી જ કોષ્ટક મુજબની માહિતી તેના ઉપરથી મળી રહેતી હોય છે. હવે વાત કરીએ આઈ ખેડૂત પોર્ટલ વિશે વિગતમાં. ખેતીવાડી અને બાગાયત ખાતાની તમામ સહાય મેળવવા માટે આઈ ખેડૂત એકમાત્ર સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ છે, જેનો લાભ

ટ્રેક્ટર, પાક સંરક્ષણ સાધનો, પાઇપલાઇન, સોલાર પંપ અને બિયારણ પર સહાય મેળવવા માટે મોટેભાગે કરવામાં આવે છે. આ બધી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવી ફરજિયાત હોય છે. ખેડૂતો માટેની બીજી એક યોજના છે સોલાર પંપ યોજના, જેને પીએમ કુસુમ કહેવાય છે. ખેડૂતોને સિંચાઈ માટે સૂર્ય આધારિત પંપ આ યોજના દ્વારા પૂરા પાડવામાં આવે છે, જેનાથી વીજળીનો ખર્ચ ઘટે છે અને સોલર આધારિત ખેતી કરી શકાય છે. બીજી એક યોજના છે ખેડૂત અકસ્માત વીમા યોજના. ખેડૂત ખાતેદારનું આકસ્મિક મૃત્યુ થાય કે કાયમી અપંગતા થાય તો તેવા કિસ્સામાં તે ખેડૂત પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો ઉદ્દેશ ખેડૂત અકસ્માત વીમા યોજનાનો છે. ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતી. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને આર્થિક સહાય અને તાલીમ આપવામાં આવતી હોય છે. હવે વાત કરીએ બાગાયત સહાયલક્ષી યોજનાઓ વિશે. આ બાગાયત સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે પણ આ એક ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરવાનો હોય છે, જેનું અંગ્રેજી સ્પેલિંગ આ મુજબ હોય છે IKHEDUT.GUJARAT.GOV.

સહાય અને તાલીમ આપવામાં આવતી હોય છે. હવે વાત કરીએ બાગાયત સહાયલક્ષી યોજનાઓ વિશે. આ બાગાયત સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે પણ આય ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરવાનો હોય છે, જેનું અંગ્રેજી સ્પેલિંગ આ મુજબ હોય છે, ikhedut.guzarat.gov.in. ટૂંકમાં જેને આય ખેડૂત પોર્ટલ કહેવાય છે. જે ખેડૂતોને જાતે આ પોર્ટલનો ઉપયોગ કરતા ના આવડતો હોય તેવા ખેડૂતો ઓનલાઈન અરજી કરવા માટે ઈ ગ્રામ એટલે કે ગ્રામ પંચાયત અથવા કોમ્યુનિટી સર્વિસ સેન્ટર પર જઈ શકે છે, તેમજ જનસેવા કેન્દ્રો ખાતે અથવા તો ઇન્ટરનેટ કનેક્શન હોય તેવા સ્થાને જઈ માહિતગાર વ્યક્તિની મદદ લઈને આ પોર્ટલ ઉપર પોતાની અરજી નોંધાવી શકે છે. આ ખેડૂત વેબસાઇટ ઉપર બાગાયતી યોજનામાં સહાય મેળવવા ખેડૂત ઓનલાઈન અરજી જાતે અથવા બીજાની મદદ દ્વારા કરી શકે છે. બેંક ખાતામાં ખાતેદારના નામ સાથે સરળતાના હેતુ માટે ઓનલાઈન અરજીમાં જે વિગતો ભરવાની હોય તે અંગ્રેજીમાં દાખલ કરવાની હોય છે. આ ખેડૂત વેબસાઇટ પોર્ટલમાં બાગાયત સંલગ્ન ખેતી સામગ્રી, મશીનરી તેમજ અન્ય ઘટકોની પસંદગી, સહાય મેળવવા માટેની વિગત ભરવાની હોય છે. સહાયલક્ષી ઘટકોની વિગતવાર માહિતી પ્રથમથી મેળવી લેવી જોઈએ. આ ખેડૂત વેબસાઇટ પોર્ટલમાં જે તે ઘટક માટે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની ફરજિયાત પ્રિન્ટ આઉટ અવશ્ય કાઢી લેવી જોઈએ. ત્યારબાદ તે પ્રિન્ટ કાઢેલ અરજી ઉપર ખેડૂતે પોતાની સહી અથવા અંગૂઠો કરી આધાર પુરાવાઓ સામેલ રાખી અરજીમાં દર્શાવેલ સંબંધિત જિલ્લાની બાગાયત કચેરીમાં વખતો વખત જાહેર કરેલ સમયમર્યાદામાં તે રજૂ કરવાની હોય છે. ખેડૂતે પોતાની જાણકારી માટે ઓનલાઈન કરેલ અરજી ક્રમાંક નોંધી લેવો જોઈએ. ખેડૂત દ્વારા આ પોર્ટલ સેવાના ભાગરૂપે કઢાવવામાં આવતી દરેક પ્રિન્ટઆઉટ પેટે પ્રતિ પાના દીઠ નિયમો અનુસાર નિયત દર મુજબનું ચૂકવણું ઈગ્રામ અથવા કોમ્યુનિટી સર્વિસ સેન્ટર અથવા જનસેવા કેન્દ્રોને કરવાનું રહેતું હોય છે. અરજી કર્યા બાદ તેમાં દર્શાવેલ સંબંધિત જિલ્લાની બાગાયત કચેરીમાં આધાર પુરાવા સાથે અરજી જમા કરાવીએથી તે અંગેનું સ્ટેટસ ખેડૂત ઓનલાઈન પોતાની રીતે આ ખેડૂત વેબસાઇટ પોર્ટલમાં જોઈ શકે છે. જો અરજદારે ઓનલાઈન અરજી કરતી વખતે પોતાનો મોબાઈલ નંબર આપેલ હશે તો અરજી અંગેની તબક્કાવાર સ્થિતિની જાણ અરજદારને તે મોબાઈલ નંબર ઉપર આપોઆપ SMSથી થઈ જતી હોય છે. સહાયના નિયત અરજીપત્રક સાથે જોડવાના પ્રાથમિક આધાર પુરાવામાં જમીનના ધારણકર્તાના દાખલા જેમાં ગામ નમૂના નંબર 7, ગામ નમૂના નંબર 12, ગામ નમૂના નંબર 8A જે રેવન્યુ રેકોર્ડમાં ચાલતા હોય તેની પ્રિન્ટ મેળવવાની હોય છે, અને જે નમૂનાઓ એટલે કે 7, 12 અને 8A 3 માસથી જૂના ન હોવા જોઈએ. તેમજ જો અરજદાર અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના હોય તો તેવા ખેડૂતોએ પોતાની જાતિનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક ખાતા પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક એટલે રદ કરેલ ચેક જેમાં ખાતા નંબર, શાખાનો IFSC કોડ સ્પષ્ટ દર્શાવેલો હોય તેવા ચેકની વિગત જોડવાની હોય છે. આમ આ ખેડૂત પોર્ટલ એ એક મહત્વનું પોર્ટલ છે. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર તરફથી પણ એક નવી યોજના જાહેર કરવામાં આવી છે, જેને PM ધન ધાન્ય કૃષિ યોજના નામ આપવામાં આવ્યું છે, અને તેનો ઉદ્દેશ ઉત્પાદકતા વધારવા, પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા, સિંચાઈ અને સંગ્રહમાં સુધારો કરવા, ધિરાણની પહોંચ સુનિશ્ચિત કરવાનો રહેલો છે. આ યોજનાનો લાભ ઘણા બધા ખેડૂતોને થવાનો છે. કૃષિ યુનિવર્સિટીઓ અને નીતિ આયોગના સહયોગથી જિલ્લા કલેક્ટરો દ્વારા જિલ્લા સ્તરીય યોજનાઓ તૈયાર કરવામાં આવશે. ડિજિટલ ડેશબોર્ડ, કિસાન એપ અને જિલ્લા રેન્કિંગ સિસ્ટમ પારદર્શિકતા, સુલભતા અને જવાબદારી પણ તેનાથી સુનિશ્ચિત કરવામાં આવશે. PM ધન ધાન્ય કૃષિ યોજના જે ભારતના કૃષિ લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવા માટે એક સીમારૂપ ચિહ્ન સાબિત થનાર છે. PMDDKY એટલે કે PM ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ પસંદ કરાયેલા દરેક જિલ્લામાં જિલ્લા ધન ધાન્ય કૃષિ યોજના સમિતિની સ્થાપના કરવામાં આવશે. આમ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના ભારતીય કૃષિમાં કેટલાક સૌથી સતત માળખાકીય પડકારોનો સામનો કરવા માટે સંકલન, વિકેન્દ્રિત આયોજન અને વાસ્તવિક સમયની દેખરેખની શક્તિને એકસાથે કામ કરવાનો પ્રયાસ છે. મજબૂત ગ્રામીણ આજીવિકા બનાવવાનો અને કૃષિમાં સબકા સાથ સબકા વિકાસના વચનને પણ આ યોજના પૂરી પાડશે.

રૂમમાં એક ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. પશ્ચિમ બંગાળ સરકાર બંગાળને ગેરકાયદે ઘૂસણખોરોથી મુક્ત કરાવવાના શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પદભાર સંભાળતા જ ઘૂસણખોરોને અંકુશમાં લાવવા શોધો દૂર કરો દેશનિકાલ કરોની નીતિ લાગુ કરી છે. આ યોજના હેઠળ ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી રહી છે અને તમામ કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેમને બાંગ્લાદેશ પરત મોકલાઈ રહ્યા છે. કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘૂસણખોરોને અટકાયત કેન્દ્રમાં રખાય છે. ઉત્તર 24 પરગણાના સ્વરૂપનગરમાં આજે હકીમપુર ચેકપોસ્ટ પર લગભગ 50 બાંગ્લાદેશી ઘૂસણખોરોએ તેમના ઘરે પરત જવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું જણાવ્યું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે દેશના મહેનતી ખેડૂતોના અથાગ પ્રયાસથી દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે રાષ્ટ્રીય કૃષિ સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધતા શ્રી ચૌહાણે કહ્યું કે આ વર્ષે દેશમાં અંદાજીત અન્ન ઉત્પાદન 376 કરોડ ટનથી વધુ છે, જે ગત વર્ષની સરખામણીએ 5.3% વધારે છે. શ્રી સિંહે 2 દિવસનું આ સંમેલન ખરીફ કૃષિ ક્ષેત્રના કલ્યાણ માટે એક વ્યૂહરચના તૈયાર કરવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણ એકમમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. આ ટ્રેનોને દેશભરમાં ઓછા અંતરની યાત્રા માટે દોડાવાશે. શ્રી વૈષ્ણવે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુ અને વરિષ્ઠ અધિકારીઓની સાથે આજે કાઝીપેટ રેલવે નિર્માણ એકમને શરૂ કરવાની યોજનાઓની સમીક્ષા કરી. આ ટ્રેન સામાન્ય રીતે લગભગ 300 કિલોમીટર સુધીનું અંતર કાપશે અને દરેક મુસાફરીમાં સ્ટોપ હશે. આ ટ્રેનો લોકોને ઇન્ટરસિટી યાત્રાનો એક નવો વિકલ્પ પૂરો પાડશે. મંત્રાલયે જણાવ્યું કે આ ટ્રેનો સ્થાનિક લોકોને મોટા પાયે ટ્રેનોમાં મુસાફરી કરવા સક્ષમ બનાવશે. રેલવેની આટલી મોટી શરૂઆતથી દેશભરમાં હરિયાળી અને સ્વચ્છ પરિવહન ક્ષમતામાં વધારો થશે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા એનટીએ સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા સીયુઈટી યુજી 2026 પરીક્ષાની નવી તારીખ અને પ્રવેશપત્ર જાહેર કર્યા. એનટીએના જણાવ્યા મુજબ હવે 31 મે, 6 અને 7 જૂને આ પરીક્ષા યોજાશે. ઈદ ઉલ અઝાના કારણે આજે યોજાનારી પરીક્ષાની તારીખ બદલવામાં આવી. એનટીએ જણાવ્યું કે રવિવારે પરીક્ષા આપનારા ઉમેદવારો એનટીએની સત્તાવાર વેબસાઇટ cuet.nta.nic.in પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે, જ્યારે આગામી 6 અને 7 જૂને યોજાનારી પરીક્ષાના પ્રવેશપત્ર ટૂંક સમયમાં જાહેર કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પસાર થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર તેમજ MyGov ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર ઉપર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આવતીકાલ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. મધ્યપ્રદેશથી 4 ચિત્તાનું કચ્છના બન્ની ઘાસના મેદાનમાં સ્થળાંતર કરાશે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ અને ચિત્તા પરિયોજના સંચાલન સમિતિએ મધ્યપ્રદેશમાં પુનર્વસન કરાયેલા 2 નર અને 2 માદા આફ્રિકન ચિત્તાઓને બન્ની ઘાસના મેદાનમાં મોકલવા મંજૂરી આપી છે. આ સાથે જ મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બાદ ગુજરાતભરમાં ચિત્તાઓનું બીજું ઘર બનશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આજે લોકભવનમાં રાજ્યપાલના સચિવને તેમનું ઔપચારિક રાજીનામું સોંપ્યું. શ્રી સિદ્ધારમૈયાએ આ અંગે કહ્યું, તેમણે મુખ્યમંત્રી તરીકે DK શિવકુમારને કાર્યભાર સંભાળવા આમંત્રણ આપવા અનુરોધ કર્યો છે, કારણ કે તેમની સરકાર પાસે વિધાનસભામાં 136થી વધુ ધારાસભ્યોના સમર્થન સાથે પૂર્ણ બહુમતી છે. શ્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે પક્ષે તેમને રાજ્યસભા બેઠકની ઓફર કરી હતી, જેનો તેમણે વિનમ્રતાથી અસ્વીકાર કર્યો છે. રાષ્ટ્રીય રાજનીતિમાં રસ ન હોવાની વાત કહેતા તેમણે કહ્યું કે તેઓ રાજ્યની જનતા માટે કામ કરવાનું યથાવત રાખશે. હિન્દુ સાહિત્યની એક મહાન અવાજ હંમેશા માટે શાંત થઈ ગયો. પ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર બશીર બદ્રનું આજે મધ્યપ્રદેશના ભોપાલ

0: માં 91 વર્ષની વયે અવસાન થયું. તેમના પરિવારના જણાવ્યા મુજબ બપોરે 12 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આજે સાંજે 7 વાગે ભોપાલ ટોકીજ પાસેના કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા. બશીરબદ્ર લાંબા સમયથી યાદશક્તિ ગુમાવવાની બીમારીથી પીડાતા હતા. બશીરબદ્રએ ઉર્દુ કવિતાને એક નવી ઓળખ આપી. તેમની શૈલી પરંપરાગત કવિઓથી અલગ હતી. તેમની ગઝલોમાં પ્રેમ, એકાંત, સંબંધ અને દૈનિક જીવનનું વર્ણન છે. ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરારને અપગ્રેડ એટલે કે અદ્યતન કરવા વાટાઘાટોનો 12મો તબક્કો નવી દિલ્હીમાં સંપન્ન થયો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષે આ વાટાઘાટોમાં અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરી. બંને પક્ષે ભારતના દ્વિપક્ષીય વેપાર ખાધ સ્વીકારી હતી, જે વર્ષ 2010માં ભારત કોરિયા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર લાગુ થયા બાદથી ઘણી વધી છે, અને બંને પક્ષે આ વિષયનું નિવારણ લાવવા સંમતિ વ્યક્ત કરી. રાંચી પોલીસે એક મોટા અભિયાન અંતર્ગત પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ કરી. તેની પર 10 લાખ રૂપિયાનું ઇનામ હતું. રાંચીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાકેશ રંજનના નેતૃત્વમાં એક વિશેષ પોલીસ દળે અમૃત હોરોને પકડી પાડ્યો. તે રાંચી, ખૂંટી અને આસપાસના જિલ્લાઓમાં જબરદસ્તી, ખંડણી વસૂલી અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ હતો. પોલીસ અન્ય ઉગ્રવાદીઓ અને સંગઠનના નેટવર્ક અંગે માહિતી એકત્રિત કરવા માટે અમૃત હોરોની પૂછપરછ કરી રહી છે. ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને પીવી સિંધુ સિંગાપોર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા, જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેકી રેડ્ડીની પુરૂષોની ડબલ્સ જોડી તથા ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની મિશ્ર ડબલ્સ જોડી પણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. પીવી સિંધુનો આગામી મુકાબલો દક્ષિણ કોરિયાની એન સે યંગ સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદે રહેતા દરેક લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવા સરકારની દૃઢ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, દેશમાં અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. તેલંગાણાના કાઝીપેટ રેલવે નિર્માણમાં આગામી 5 વર્ષમાં 200 ઇન્ટરસિટી ટ્રેનનું નિર્માણ કરાશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પદ પરથી રાજીનામું આપ્યું. પ્રસિદ્ધ કવિ અને ઉર્દુ સાહિત્યકાર બશીરબદ્રનું 91 વર્ષની વયે અવસાન. રાંચીમાં પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના મુખ્ય સૂત્રધાર અમૃત હોરોની ધરપકડ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, અત્યારે રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંહને, ફિલ્મ હેપી ન્યૂ યર. ઇરશાદ કામિલની આ ગીત રચનાને સંગીત આપ્યું છે વિશાલ શેખરે.

હવે ઇરશાદ કામિલની આ ગીત રચના સાંભળીએ. સંગીતે મળ્યું છે પ્રીતમે, સુનિધિ ચૌહાણ અને શાહિદ માલિયાના સ્વરમાં જબ હેરી મેટ સેજલ ફિલ્મનું આ ગીત.

એઆર રહેમાન, જાવેદ અલી અને મોહિત ચૌહાણના સ્વરમાં સાંભળીએ રોકસ્ટાર ફિલ્મનું આ ગીત. ગીતકાર છે ઇરશાદ કામેલ અને સંગીતકાર એ આર રહેમાન.

0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार मलियाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। आप भी माननीय प्रधानमंत्री जी की मन की बात का हिस्सा बन सकते हैं। इसके लिए आप अपने सुझाव 29 मई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं। अपने सुझाव नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भी भेज सकते हैं। तो याद रखें, रविवार 31 मई सुबह 11 बजे मन की बात।
1: આકાશવાણી છે, શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી। માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી। આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી। કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી। જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી। ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી, તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી। આકાશવાણી, આકાશવાણી। હવે આકાશવાણીની વિવિધ ચેનલોને DTH ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં। બસ AIRની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી। આકાશવાણી,
2: મિત્રો, કાર્યક્રમના અંતમાં ઇરશાદ કામિલની આ શબ્દ રચના સાંભળીએ। સંગીત આપ્યું છે AR રહેમાને, યુગલ સ્વર છે અલકા યાજ્ઞિક અને અરિજિત સિંહનો, ફિલ્મ તમાશા।

0: તો મિત્રો, તમાશા ફિલ્મના ગીત સાથે જ આજનો સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, 8:30 થઈ છે. હવે ગુજરાતી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ સુરેશ દલાલની આ રચના, સ્વર પ્રગતિ વોરા.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી

મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 8:45 મિનિટે સમાચાર સંધ્યા અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, 26 મે 2014 દેશ માટે આ તારીખ ઘણી મહત્વની અને ઐતિહાસિક રહી છે. કારણ કે આ જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. પદભાર સંભાળ્યા બાદથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક નીતિ નિર્માણ અને તેના અમલીકરણમાં ભારત પ્રથમના દ્રષ્ટિકોણને રજૂ કરવાના તેમના સંકલ્પ પર અડગ રહ્યા છે. દેશમાં નવા વિચાર અને નવી દિશા સાથેની મોદી સરકારને આ વર્ષે 26 મેના રોજ 12 વર્ષ પૂર્ણ થયા. આ સમયગાળો સમાવેશક, પ્રગતિશીલ અને સતત વિકાસ લાવવા પર સમર્પિત રહ્યો છે. ત્યારે આજના વિશેષ અંકમાં આપણે ગત 12 વર્ષમાં દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં શું પરિવર્તન આવ્યું તેના પર નજર કરીશું. આ પહેલા શ્રી મોદીએ પહેલીવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા હતા તે દિવસને યાદ કરતા તેમણે શું કહ્યું તે સાંભળીએ.
1: સાલ 2014 મે આજ કે હી દિન પહેલી બાર મેને પ્રધાનમંત્રી કે તોર પર શપથ લી થી.
2: શ્રી નરેન્દ્ર દમોદરદાસ મોદી.
1: મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી ઈશ્વર કી શપથ લેતા હું કે દેશ કે કોટિ કોટિ જનોને ભી મુજે આશીર્વાદ દેને મેં કોઈ કમી નહીં રખી. આપકે ઇસ આશીર્વાદ કી શક્તિ સે મેં દિન રાત દેશવાસીઓ કી સેવા મેં જુટા રહા. ઇન વર્ષો મેં દેશને વો ફૈસલે લીએ જો અકલ્પનીય થે, અભૂતપૂર્વ હૈ.

0: Uluru today after a breakfast meeting with his cabinet colleagues. Addressing the media persons later without naming D.K. Shivakumar, he asked the governor to invite the CM designate for taking up the mantle of chief ministership in the state. The governor, who is on tour, has to return to decide on the resignation submitted by Siddaramaiah. The National Testing Agency has released revised examination dates and admit cards for the Common University Entrance Test Undergraduate 2026 examinations for admission to programs across central and participating universities. The examinations will now be conducted on 31st of this month and 6th and 7th of next month. The examination, which was scheduled for today, was rescheduled due to Eid al-Adha. NTA said that admit cards for candidates appearing for the test on Sunday can be downloaded from the official website of ntacuet.nta.nic.in. And that is the end of this news bulletin.
1: પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, રાત્રિના 11:10 થઈ છે. અમારી આજની આ રાત્રિ સભાના કાર્યક્રમો સમાપ્ત થાય છે. ફરી મુલાકાત થશે આવતીકાલે સવારે 5:55 સવારની સભાના પ્રારંભે. ત્યાં સુધી અત્યારે આપશો રજા આપના દોસ્ત નરેશ વસૈયાને. શુભરાત્રી. જય હિન્દ.

આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, રાત્રિના 11:10 થઈ છે. અમારી આજની આ રાત્રિ સભાના કાર્યક્રમો અહીં સમાપ્ત થાય છે. ફરી મુલાકાત થશે આવતીકાલે સવારે 5:55 સવારની સભાના પ્રારંભે. ત્યાં સુધી અત્યારે આપશો રજા આપના દોસ્ત નરેશ વસૈયાને. શુભરાત્રી. જય હિન્દ.